છે. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ. અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો.

આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક 10-12 વર્ષનો બાળક હતો, શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે. હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂડ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ. ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે. અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે. અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે અને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે એ આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ, ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે.

સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે. અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું.

તો યુ આર આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નોનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નોનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા, તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા, અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નોનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. યુવાન તે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો

માટે સુખ અને સાહેબી મેળવવી છે તો કોઈના સુખ અને સાહેબી તો ન છીનવવા જોઈએ. આ સુંદર વિચારને જીવનમાં ચોક્કસથી ઉતારો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजी एआर। ईश्वरे बनावेला बधा जीवो माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ, કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા ને આ બધું કેવી રીતે આવ્યું?

તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે

બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે. અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ ને એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ. અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો, મૂલ્યાંકન અને કિંમત આંકવા જતાં આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન

0: કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ. સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ શ્રીમદ ભગવદ્ ગીતા ને સમજતા આપણે 14મા અધ્યાયના ત્રિગુણાતીતના લક્ષણો સમજવા સુધી પહોંચ્યા છીએ. 14મો વિભાગ, 14મો અધ્યાય એ ગુણત્રય વિભાગ યોગ તરીકે ઓળખાવેલો છે. ગીતામાં અને દર્શનોમાં પણ, ખાસ કરીને સાંખ્ય અને યોગ દર્શનમાં, આ જગતને ત્રિગુણાત્મક માન્યું છે. સમસ્ત પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. સર્વત્ર ત્રણેય ગુણોનું અસ્તિત્વ છે. એમની અંદર ગુણી પ્રધાન ભાવ હોય, એક પ્રધાન હોય ને બાકીના બે ગૌણ હોય, એવું બની શકે, પણ બિલકુલ ન હોય એવું ના બને. ત્રણેય ગુણ મળીને એક બનાવે છે. અને જેણે આ જગતમાંથી પરબ્રહ્મ તરફ ગતિ કરવી છે, કારણ કે એ પોતે શરીર સાથે જોડાયેલો છે અને દેહ સાથે જોડાયેલો છે, માટે એ દેહી છે. તો આ દેહી જે છે એને આ દેહરૂપી ત્રિગુણાત્મક પ્રકૃતિથી ઉપર ઉઠીને પરબ્રહ્મની સાથે તાદાત્મ્ય કેળવવું છે, તેણે ત્રણેય ગુણોથી ઉપર ઉઠવું પડશે. એને ત્રિગુણાતીત કહેવાય. સાત્વિક હોય માણસ, એવું આપણે સાધારણ રીતે પ્રયોગ કરતા હોઈએ છીએ કે એ માણસ સાત્વિક છે, કાં તો ભક્ત હોય, સત્ય વક્તા હોય, સારા જ કામો, ઉત્તમ જ કામો કરતો હોય, જ્ઞાનવાન હોય, ભક્તિમાન હોય, આપણે એને સાત્વિક કહીએ છીએ, વ્યવહારમાં કહીએ છીએ. સત્વ પ્રધાન છે, પણ જ્ઞાનવાન છે, માટે એનામાં જ્ઞાન છે. તો જ્ઞાન તો બુદ્ધિનું લક્ષણ થાય છે અને બુદ્ધિ ત્રિગુણાત્મિકા છે. એનાથી પણ એને ઉપર ઉઠવાનું છે, તો એ ત્રિગુણાત્મક કહેવાય. સત્વથી પણ, રજસથી પણ, તમસથી પણ, આ ત્રણેયના બેલેન્સથી જગત ચાલે છે. સત્વ તો લઘુ છે, જો તમસ ના હોત તો બધું ચાલ્યા જ કરત. તો ત્રણેયની અંદરથી ઉપર ઉઠે, ત્રણેયથી પાર થાય એ માણસ, એના માટે શબ્દ વપરાયો અહીંયા ત્રિગુણાતીત. આ ત્રિગુણાતીત કેવો હોય એ આપણે છેલ્લા કેટલાક શ્લોકોથી જોઈ રહ્યા છીએ. દાખલા તરીકે ઉદાસીન, ઉદાસીનો ઉદાસીનની જેમ પ્રવર્તતો હોય, આ બધાની સાથે નિર્લેપ થઈને નિર્લેપ ભાવે રહેલો હોય, વચ્ચે રહેલો હોય એમ છતાં નિર્લેપ હોય. જલ કમલ વત્ અને જે કાર્ય થાય છે ગુણો ગુણોની સાથે કરે છે, મારે કઈ એની સાથે લેવા દેવા નથી, એવી જેને પોતાને પ્રતીતિ થતી હોય. અને એ પ્રતીતિ થાય તો જેટલા જેટલા આપણા જોડકાઓ છે, દ્વંદ્વ છે, સુખ દુઃખ, એ બધાથી એ પર થઈ જાય છે, એ બધાની સાથે સમાન થઈ જાય છે. આ સમાન થવું અઘરું છે, પણ થાય. એટલે સુખ છે તોય ઠીક છે, દુઃખ છે તોય ઠીક છે, કારણ કે સુખ અને દુઃખ એ મારા ધર્મો નથી. કાંટો વાગ્યો છે તો શરીરને વાગ્યો છે, સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન મળ્યું છે તો શરીરને મળ્યું છે, એમાં સુખ અને દુઃખ થશે તો એ મારા સુખ અને

દુઃખ નથી, એટલા માટે શરીરમાં છે એટલે સુખ ને દુઃખ આવ્યા કરશે, તો બેને સરખા ગણે. ત્રિગુણાતીત સરખા ગણી શકે, કારણ કે એ ત્રણેય ગુણોથી ઉપર ઉઠી ગયો છે, અને ત્રણેય ગુણો એટલે જ પ્રકૃતિ, એટલે જ જડ જગત. એનાથી એ પર થયો છે, તો એના માટે સુખ ને દુઃખ બધા સરખા છે. જેટલા જેટલા દ્વંદ્વો છે એ બધામાં એ સરખો છે. ઠંડુ ગરમ એકબીજાની સાથે છે, તો એનાથી એ પર છે. સારું નરસું, તો એનાથી એ પર છે. એમ છેલ્લે આપણે 24મા શ્લોકમાં જોયું હતું કે સમ દુઃખ સુખ સ્વસ્થ, એ પોતાની અંદર અસ્થિર છે. બહારના જગત સાથે તો એનો વ્યવહાર ચાલતો હોય તો ચાલ્યા કરે છે, પણ એની સાથે એને બંધાયેલો નથી. બસમાં બેઠા હોઈએ, બસ ચાલતી હોય, આપણે સ્વસ્થ હોઈએ. તો સ્વસ્થ, જેમ પેલો તટસ્થ શબ્દ વાપરીએ છીએ, એના કિનારે બેઠા છીએ અને અંદર નદીમાં જે કઈ ચાલ્યા કરતું હોય ચાલ્યા કરે, એની સાથે તારે શું લેવા દેવા, પણ એની અંદર હોઈએ અને છતાં એની સાથે લેવા દેવા ના હોય. એટલે સમજી શકાય એવો દાખલો આપ્યો, સમલોષ્ઠાશ્મા કાંચન આપણે જોયો છે ગઈ વખતે. એ સોનાનો ટુકડો પડ્યો હોય, લોઢાનો ટુકડો પડ્યો હોય કે પથ્થરનો ટુકડો પડ્યો હોય, ત્રણેયમાં સરખો. એને સોનાનો ટુકડો છે માટે કિંમતી છે, સંગ્રહી રાખવો જોઈએ. અને લોઢાનો ટુકડો છે તો ચાલો એક બાજુ ખૂણામાં પડ્યો રહેશે, કોક દાડો કામ લાગશે, અને માટે ઢેબું છે તો ફેંકી દો. એની સાથેની સમાનતા ન થઈ. પણ જે ગુણાતીત છે એ તો એમ કહે છે કે સોનું ગુણાત્મક છે, લોખંડે ગુણાત્મક છે, અને માટીનું ઢેફું ગુણાત્મક છે. એની સાથે મારે કોઈ નિસ્બત નથી, એની અંદર મને સારું કે નરસું લાગવું જોઈએ નહીં. એટલે બધામાં સરખો. સમલોષ્ઠાશ્મકાંચનઃ, લોઢું હોય, સોનું હોય કે ઢેફું હોય, સમ છે. આમ સમ થાય એટલે એને પ્રિય અને અપ્રિય રહે નહીં, ગમા અને અણગમા. આ મને ગમે છે ને આ મને નથી ગમતું, કોઈ વસ્તુ હોય બરોબર, તો એને સ્વાદિષ્ટ વસ્તુઓ ગમે છે, દવા આપે તો નથી ગમતી. ભાઈ દવા તો તને લાભકારક છે ભવિષ્ય, અત્યારે ભલે ના ગમતી, તો ના ના કડવી દવા છે, દવા કડવી જ હોવી જોઈએ. પણ અહીંયા કહે છે કે પેલા ગુણાતીત ને તો આ બધાથી પર હોય, એને પોતાના કામ કરવાના ભાગ રૂપે જો પીવાની છે તો પી જશે. તો એને પ્રિય અને અપ્રિય છે જ નહીં, એ બેમાં એ સરખો છે, ગમતામાં સરખો, ન ગમતામાં સરખો. ગમતું ને ન ગમતું હોય જ નહીં. તુલ્ય, નિંદા, આત્મસંસ્તુતિ, નિંદા કરે કે સ્તુતિ કરે, સરખું જ છે. કોઈ ક્યાંક તમે નકામા છો, સારું ભાઈ. કોઈ કઈક વાહ તમે તો બહુ મોટા છો, સારું ભાઈ. એનાથી એના પોતાના અંદર કોઈ અસર ન થાય એવો પેલો ત્રિગુણાતીત થઈ જાય. આની આ વાત, આ સમભાવની વાત તમે બીજા અધ્યાયથી શરૂ કરીને સાંભળતા આવ્યા છો. સમત્વમ, સમત્વમ યોગ ઉચ્યતે એવું કહ્યું હતું ને પહેલા, સમભાવ બધામાં. કારણ કે એ બધું ને હું બે જુદા જ છીએ. સમભાવ કેળવાય, અને આ બધા જે કહે છે એ તો બધા એના સમભાવ કેળવવા માટેના ઉદાહરણો છે, એ સિવાયનામાં પણ હોઈ શકે એમ. આ તો દાખલા તરીકે એમ કહીએ ને આપણે, એ રીતે છે. દાખલા તરીકે ઉપર કહ્યું હતું કે તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ, કોઈ નિંદા કરે કે કોઈ સ્તુતિ કરે, સમાન છે એને માટે, કોઈ ફરક પડતો નથી. અને ત્યાં ફરક પડતો નથી એનો અર્થ એ થયો કે એને માન કે અપમાન બધું સરખું છે. કોઈ જગ્યાએ ગયા અને માન આપીને બેસાડ્યા, કોઈ જગ્યાએ ગયા અને કોઈએ માન ના આપ્યું,

માં ના આપ્યું તો ખરાબ લાગી ગયું, દુઃખ થયું, ચાલ્યો પ્રવાહ. કોઈ જગ્યાએ ગયા અને બહુ માન આપ્યું, આપણે લાયકાત કરતા કદાચ વધારે ફૂલાઈ ગયા, માન અને અપમાન. પહેલાના જમાનામાં એવો રિવાજ હતો, ખાટલામાં બેસવાનું હોય તો આમ ક્રમ હોય, જેમ જેમ માનનીય વ્યક્તિ હોય એમ એમ ઓશિકા તરફ બેસે, એવું ના થાય અને કોકને મારા જેવાને ખબર ના હોય અને બેઠા રહે તો એમ કે આને માન આપવાની ખબર નથી પડતી, આના મનમાં વડીલો માટે કંઈ ભાવ નથી, એવું હોય જ નહીં. જેનું માન કે જેનું અપમાન થાય એને પોતાને માન કે અપમાન તરફની કોઈ સભાનતા જ નથી, અથવા માન હોય કે અપમાન હોય બધું એને સરખું જ લાગે છે, તો એ ત્રિગુણાત્મક ત્રિગુણાતીત છે.

લક્ષણો ક્રમથી કયા અને પછી છેલ્લે કહે છે કે એને ગુણાતીત કહેવાય, એને ત્રિગુણાતીત કહેવાય. અને આ ત્રિગુણાતીત ની વાત કરે છે તો ત્યાં આ જ વાત કરે છે, અલિપ્ત રહીને જીવતો હોય, અલિપ્ત રહીને જીવતો હોય તો બંધાતો ના હોય ગુણોથી. બાકી તો કહ્યું આગળ કે સત્વગુણ પણ બાંધે છે, રજોગુણ પણ બાંધે છે, તમોગુણ પણ બાંધે છે, બંધન કરતા તો છે જ, પણ એની અંદરથી મુક્ત ક્યારે રહી શકે? પાણીની અંદર પડ્યો હોય ને પાણીમાં ભીંજાય નહીં એવું પોતાનું વ્યક્તિત્વ બનાવી રાખ્યું હોય તો ભીંજાય નહીં. પછી તો પછી એ પાણી ઠંડુ છે ગરમ એને કશી અસર કરવાનું નથી. એ પ્રમાણે કહે છે કે માન અપમાન યો સ્તુલ્યઃ, માન અને અપમાન બેની અંદર એની મનસ્થિતિ એક સરખી. મને માન આપ્યું, મારું અપમાન કર્યું, એવું એના મનમાં આવતું જ નથી. માન હો કે અપમાન, આગળ કહ્યું નિંદા હો કે સ્તુતિ, સમાન તુલ્ય માનાપમાન, માન અને અપમાન એ બેની અંદર તુલ્ય એક સરખો. પછી કોકના માટે લાગણી છે ને કોકના માટે તિરસ્કાર છે, કોક મારો મિત્ર છે ને કોક મારો દુશ્મન છે. આ ભાવ ક્યારે થાય? જ્યારે પેલો સમત્વ ભાવ ઉત્પન્ન થયો ન હોય ત્યારે. ત્યારે કોક મિત્ર હોય ને ત્યારે કોક દુશ્મન હોય. આ મારો મિત્ર છે ને આ મારો શત્રુ છે. પણ ગુણાતીત અને ના મિત્ર હોય ના શત્રુ હોય, આ તો કેવો કહેવાય ભાઈ? ના મિત્ર હોય ના શત્રુ હોય તો ભાઈ તું શું છે? તો આ કહે છે કે ના મિત્ર હોય કે શત્રુ હોય એ તો એના મનમાં હોય, પણ આના મનમાં ગુણાતીત ના મનમાં શત્રુત્વની ભાવના કે મિત્રત્વની ભાવના હોય જ નહીં, અને એટલા માટે શત્રુ હોય કે મિત્ર હોય એના માટે સરખા છે. એને ધર્મની દ્રષ્ટિએ જે કરવાનું હોય તે કરશે, ઈશ્વર પ્રેરણા કરશે એ પ્રમાણે કરશે, કરશે ખરો, પણ એના માટે દુશ્મન હોય કે મિત્ર હોય, મારા પોતાના હોય કે પારકા હોય, બધા સરખા. તુલ્ય મિત્ર અરિપક્ષયોહ, મિત્ર પક્ષ કે અરિપક્ષ એને છે જ નહીં, કોઈ મિત્ર નથી કોઈ વેરી નથી, બધા સરખા, બધા તરફ સમાન. વ્યવહાર કરતી વખતે એને ધર્મની દ્રષ્ટિએ કર્તવ્યની દ્રષ્ટિએ જે વ્યવહાર કરવો પડતો હોય તે કરશે, પણ એની સાથે લેપાશે નહીં, એની સભાનતા નહીં. તુલ્ય મિત્રારી પક્ષયો, મિત્ર અને શત્રુ એ બેની અંદર પણ સમાન ભાવ જેના મન

પ્રસન્ન થયો છે તે, અને એટલા માટે થઈને સર્વારંભ પરિત્યાગી, બધા જ આરંભ, બધું જ કર્મ કરવા માટે તૈયાર થવું, એનો એ પરિત્યાગી છે, એનો ત્યાગ કરે છે. કામ તો કરે છે, પણ કામ હું કરું છું એ ભાવના એનામાં રહી નથી. એ કર્તૃત્વપણાનું અભિમાન એનામાં છે નહીં, એનામાં કર્તૃત્વ જ નથી. હું કરું એ જ અજ્ઞાનતા. તું કોણ છે ભય કરનાર? કારણ કે જો ગુણાતીત હોય તો એને ખબર છે કે આ પ્રકૃતિના ગુણો કાર્ય કરે છે, મારા શરીર વડે કાર્ય થઈ રહ્યું છે, તો શરીર તો ગુણોનું બનેલું છે અને હું એની સાથે કોઈ નિસ્બત ધરાવતો નથી, કર્યા કરે. એટલે એ સર્વારંભ પરિત્યાગી, કર્તાપણાના અભિમાનથી મુક્ત, કર્તાપણાની સભાનતાથી મુક્ત, કર્તૃત્વ બોધથી મુક્ત, એ સર્વારંભ પરિત્યાગી કહેવાય. કામ ન કરે એને સર્વારંભ પરિત્યાગી ન કહેવાય. કામ તો કરવાનું છે તે કરવાનું છે, પણ કરવાપણાનો ભાવ, હું કરતા છું એ પ્રમાણેનો ભાવ, મારે આ કરવાનું છે એ પ્રમાણેનો ભાવ એના ચિત્તની અંદર ઉગ્યો જ નથી. એટલા માટે એ સર્વારંભ પરિત્યાગી, એ બધા આરંભોને, બધા કર્તૃત્વપણાની સભાનતાને છોડી દેનારો છે, એને છોડી દીધી છે. ગુણાતીતસ્સ ઉચ્યતે, એને ત્રિગુણાતીત કહેવાય. અહીંયા ગુણાતીત કહ્યું છે, ગુણાતીત એટલે ત્રિગુણાતીત. આગળના બધા શ્લોકોને આપણે જોડી દેવા પડે આની સાથે. ગુણાતીતસ્સ ઉચ્યતે આગળથી કહેવાતું આવ્યું છે કે ગુણાતીત કોને કહીશું, એક પછી એક બતાવતા ગયા છે કૃષ્ણ. અને છેલ્લે એણે આ કહ્યું કે પોતાની અંદર કર્તૃત્વ છે, એની સભાનતાથી એ મુક્ત થઈ ગયો હોય એટલે બધી પરિસ્થિતિઓમાં સમાન હોય, ન એને કોઈ મિત્ર હોય, ન એને કોઈ દુશ્મન હોય, ન એને કોઈ વાલું હોય, ન એને કોઈ દવલું હોય, ન એને કોઈ ગમતું હોય, ન એને કોઈ અણગમતું હોય, ન એને કોઈ સુખ હોય, ન એને કોઈ દુઃખ હોય, આ બધાની અંદર એ સમાનપણે સાક્ષી ભાવે રહેલો હોય તો એને ત્રિગુણાતીત કહેવાય. ત્રિગુણાતીત એને કહેવાય કે જે આ બધામાંથી મુક્ત છે. મામચયો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે, એને કરવાનું છે, શું કરવાનું છે, ઈશ્વરનું સેવન. પોતે જ ઈશ્વરનો અંશ છે, તો ઈશ્વરનું જે સેવન છે એ અવ્યભિચારી ભક્તિ યોગ થી એને સેવવાનું છે. એકમાત્ર પરમેશ્વર જ છે, એ જ સર્વશ્રેષ્ઠ છે. મામ કે ત્યારે આપણે સમજવાનું જ છે કે એ પરમાત્મા તત્વની વાત કૃષ્ણ કરે છે. તો મામ મને, અવ્યભિચારેણ કોઈ પણ પ્રકારના વ્યભિચાર, સારા નરસા વગેરે વિચારોથી મુક્ત રહીને સંપૂર્ણપણે ભક્તિ યોગે ન સેવતે, ભક્તિ યોગથી સે, મારી ભક્તિ અનન્ય ભાવથી જે કરે, આટલું બધું કર્યા પછી એનામાં અનન્ય ભાવે ભક્તિ હોય એટલે કશાની સાથે જોડાયેલો નથી, તો કે ઈશ્વરની સાથે જોડાયેલો. કારણ કે તે ઈશ્વર સાથે, પરમાત્મા સાથે, પરમ ચૈતન્ય સાથે, પરમ પુરુષ સાથે એ પોતાની જાતને જોડી દે છે. જોડવા માટેનું સાધન ભક્તિ યોગ છે. અહીંયા કાં જ્ઞાન યોગ હોય, કાં ભક્તિ યોગ હોય, કાં કર્મ યોગ હોય. તો ભક્તિ યોગે ન સેવતે સગુણાન સમતીત્યૈતાન, સગુણાન સમતીત્યૈતાન બ્રહ્મભૂયાય કલ્પતે.

તે માણસ આ ભક્તિ યોગ થી એટલે અનન્ય ભાવે મારી ભક્તિ કરે, અવ્યભિચાર યોગ થી ભક્તિ કરે, તો તે ત્રણેય ગુણોને તરી જાય છે. આ સાધન થયું, ત્રણેય ગુણોને પાર કરી લેવાનું, એટલે કે આ સમસ્ત બ્રહ્માંડના જળ ભાગ છે એની સાથે પોતાનો નિસ્બત, પોતાની નિસ્બત માત્ર સાક્ષી ભાવે છે અને એનો કોઈ કરતા ભરતા પોતે છે નહીં, કરતા નથી, ભોગતા નથી, એવો ભાવ પ્રાપ્ત થવા માટે મદદરૂપ થાય છે, તો ઈશ્વરની ભક્તિ મદદરૂપ થાય છે, ઈશ્વર સન્નિધાન મદદરૂપ થાય છે, ઈશ્વર પ્રણિધાન મદદરૂપ થાય છે. ત્યાં શંકા નહીં રાખવાની, જે કઈ હું કરું છું તે ઈશ્વરનું છે, જે કઈ મારા વડે થાય છે તે ઈશ્વરની પ્રેરણાથી થાય છે, મારે આ પ્રકૃતિ સાથે કોઈ નિસ્બત નથી.

થાય છે તે પરબ્રહ્મની સાથેની એકતાનો, ઐક્યનો, અદ્વૈતનો અનુભવ કરે છે, તેની સાથે જોડાઈ જાય છે. સબ્રહ્મ ભૂયાય કલ્પતે, તે જ બ્રહ્મ છે, બ્રહ્મનું સ્વરૂપ જ છે. કોઈને કોઈ કારણસર એના અંશ રૂપે એ દેહની અંદર દેહી તરીકે રહેલો છે, પણ દેહની સાથે એને નિસ્બત નથી. એનું હું ને મારું એ દેહ સાથે કે જળ જગતની સાથે જોડાયેલું છે જ નહીં, તો એ બ્રહ્મ જ છે. બ્રહ્મ ભૂયાય કલ્પતે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાનમ અમૃતસ્ય વ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાંતિકસ્ય ચ. આજે બ્રહ્મનું પદ પામે, બ્રહ્મની સાથે એકતા અનુભવે, એકાત્મતા અનુભવે, અદ્વૈત તત્વ અનુભવે, એની સાથે જ એનો નિવાસ થઈ જાય તો એ જ અમૃત છે. અમૃત મશનાતી એમ વારંવાર કહ્યું છે, તો અમૃત ક્યાંય જુદું નથી, અમૃત નામનું કોઈ પીણું નથી કે આપણે એ પીણાને ગ્લાસમાં રેડીને પીવા મળશું. આજે ઈશ્વરની સ્થિતિને પામ્યા, એ પરબ્રહ્મની અંદર તમે પોતાની જાતને સ્થિર કરી તો એ જ પરમાનંદ છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્ય વ્યયસ્ય ચ. આ અમૃત કેવું અવ્યય અવિનાશી એવું અમૃતત્વ, અમૃત નહીં અમૃતત્વ શબ્દ બોલું છું, એનું સ્થાન છે, એનું પ્રતિષ્ઠાન છે, એ હું છું. ત્યાં જઈને એ પામે છે, ત્રિગુણાતીત થયો હોય તો આ રીતે ઈશ્વરને પામે છે કે જે ઈશ્વર અમૃત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એટલે આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ સચ્ચિદાનંદ. સત પણ એ છે, ચિત્ત પણ એ છે, આનંદ પણ એ છે. અહીંયા લખ્યું છે ધર્મસ્ય, પરમ ધર્મ પણ એ જ છે જેનું એ સ્થાન છે, અને સુખસ્ય એકાંતિકસ્ય છે, અને એકાંતિક સુખ. અહીંયા સુખ શબ્દ વાપર્યો છે એ આનંદના અર્થમાં વાપર્યો છે. સુખમાં વધઘટ થાય છે, જે સુખ હોય એ જ દુઃખ બની જાય છે. સુખ કશાક બીજાથી સાપેક્ષ હોય છે, પણ આનંદ એ નિરપેક્ષ છે. એટલે મોક્ષને પરમાનંદ કહે છે, એટલે મોક્ષને અમૃત કહે છે, એટલે મોક્ષને અહીંયા કહ્યું એમ પરમ ધર્મ કહે છે. એટલે અહીંયા સુખસ્યની સાથે એકાંતિક શબ્દનો પ્રયોગ કરી દીધો, એકાંતિકસ્ય.

કશે એકાંતિક એનાથી વધારે એનાથી ઓછું કશું હોય જ ના શકે. એકાંતિક સુખ એટલે પરમાનંદ, એટલો આપણે અર્થ કરવો જોઈએ. આ પરમ આનંદ નું ધામ છે એને એ પ્રાપ્ત કરે છે જો એ ત્રિગુણાતીત થઈ શક્યો તો. અહીંયા જુઓ, આપણે ગીતાની અંદર ત્રણ જગ્યાએ માણસ કેવો હોય એના લક્ષણો આપતા જોયા છે ગીતાકારને. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જોયા, ભગવદ્ ભક્તના લક્ષણો જોયા અને ત્રિગુણાતીતના લક્ષણો જોયા. એટલે આપણને એમ લાગે કે જે આદર્શ માણસ, આદર્શ પુરુષ, એનું ચિત્ર કૃષ્ણ દોરે છે, ત્રણ રીતે દોરે છે.

0: થોડીક સૂક્ષ્મતાથી આપણે જોઈએ તો આ ત્રણેયમાં એક સરખી વાત છે. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર. આવું આગળ કહ્યું છે, આજ અહીંયા કહ્યું છે, આજ ભક્તિની વાતમાં કહ્યું છે. એટલે આપણે ગીતામાં બીજું કશું સમજવાનું છોડી દઈએ, પણ જો આ ત્રણ પુરુષના આદર્શો છે એને સમજવા પ્રયત્ન કરીએ તો ગીતાને સમજી લેવાય. સ્થિત પરજ્ઞા, ભગવદ ભક્ત અને ગુણાતીત, આ ત્રણેય આ જડ સંસાર સાથે પોતાનો સ્વ અર્થ સંબંધ જોડતા નથી. આ બંને આ જડ સંસાર સાથે મુક્ત હોવાનો સંબંધ જોડતા હોય છે, એટલે એ અલિપ્ત રહે છે. આ ત્રણેય કોઈ પણ પ્રકારના દ્વંદ્વોથી મુક્ત રહે છે. આ ત્રણેયની અંદર સારું નરસું બધું હોતું નથી, સરખા હોય છે બધે. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે આખરે ગીતાકાર સ્થિતપ્રજ્ઞ કે ભક્ત કે જ્ઞાની કે ત્રિગુણાતીત કે, કારણ કે ત્રણ વસ્તુઓ એકને એક રીતે જુદી જુદી રીતે કહેવાતી હોય છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવો છે આપણે, ને તમારો જે આત્મા છે અંદર રહેલો, જે ચૈતન્ય છે તમારી અંદર રહેલું, એનો જ અંશ છે. તો એ સંસારથી અલિપ્ત છે, એનું કશું નથી, કર્તૃત્વ ભાવથી મુક્ત છે, એવું એને સિદ્ધ કરવાનું છે. માર્ગ કર્મનો હોય, ભક્તિનો હોય કે જ્ઞાનનો હોય, ત્રણેય માર્ગેથી ત્યાં જવા છે. તો આખરી ધ્યેય છે એ મોક્ષ પ્રાપ્તિનું છે, પરમપદની પ્રાપ્તિનું છે, પરમેશ્વરની પ્રાપ્તિનું છે. અને એના માટે આવા આપણને રસ્તાઓ ગીતામાં બતાવવામાં આવ્યા છે. અહીંયા આપણે 14મો અધ્યાય પૂરો કરીએ છીએ. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોધ્યાય. હવે આપણે જ્યારે મળશું ત્યારે 15મા અધ્યાયથી જોઈશું. 15મો અધ્યાય બહુ મજાનો છે, બહુ લોકપ્રિય પણ છે. તો આપણે 15મા અધ્યાયથી આગળ વધીશું. ત્યાં સુધી જે કંઈ આપણે સાંભળ્યું એનું મનન કરીએ. અસ્તુ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલીને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આજે આપણે જવાના છીએ પતિયાલા. પંજાબમાં આપણે ફરી રહ્યા છીએ અને પટિયાલા, આમ તો ઘણા મૂવીઝ અને સિરિયલ્સમાં આપણે આ શબ્દને પટિયાલા તરીકે સાંભળતા હોય છે, પણ એ જ્યારે લખાય ત્યારે પતિયાલા લખાતું હોય છે. આની સ્થાપના 1753 મહારાજા અબાસીએ કરેલી, જેના શાબ્દિક અર્થ પ્રમાણે તેનું નામ છે મુલક, હકુમત, અથવા તો આબા, અર્થાત આબાનો મુલક. 1948 પૂર્વ પંજાબના રાજાઓના રાજ્યો એકઠા થવાને કારણે બનેલા PEPSU એટલે કે પતિયાલા એન્ડ ઇસ્ટ પંજાબ સ્ટેટ ઓફ યુનિયન નવા રાજ્યનું એ પાટનગર બન્યું. પતિયાલાના શાસકો કળા કારીગરીના આશ્રયદાતા અને ઉત્તેજક હતા. તેને કારણે આ શહેર પંજાબી ભાષા અને સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર બન્યું. આગળ જતા એક જગ્યા આવે છે કિલ્લા મુબારક. શહેરના હાર્દમાં આવેલો આ કિલ્લો 1764 મહારાજા આબાસિંગે કુચીગુરીની જગ્યા પર બંધાવ્યો. રાજકુટુંબો પણ અહીંયા રહેતા હતા અને એ નિવાસી વિસ્તાર કિલ્લા એડુમ અથવા તો અંદરના કિલ્લા તરીકે ઓળખાતો હતો. કાંગરા અને રાજસ્થાન શૈલીમાં ચિત્રકારોએ ચિત્રેલા સુંદર ભીંત ચિત્રોથી મહેલોને શણગારવામાં આવ્યા છે. પ્રવેશદ્વારની જમણે આવેલો દરબારખંડ ત્યાર પછી બંધાયો અને તેની સુંદર અલંકૃત છતો અને ભીંત ચિત્રો માટે નોંધનીય છે. તેમાં શસ્ત્ર સરંજામોના ઐતિહાસિક સંગ્રહ સાથેનું સંગ્રહાલય છે. કિલ્લાની આજુબાજુમાં ભીડભાડવાળું બજાર ખરીદદારા માટે આનંદોત્સવ છે. ખરીદદારના પતિયાળાની ખાસ વિશેષતાઓ ખરીદે છે,

જેવી કે આકર્ષક ભરત ગૂંથણવાળા ચામડાના ચંપલ, જટ્ટી કહેવાય એને, રેશમના વેણી ગૂંથેલા ફૂમતા, પિરાંદિસ અને સુંદર એમ્બ્રોઇડરીવાળા ફૂલકારી કપડાં વગેરે વગેરે. આગળ હજુ આપણે ઘણા બધા સ્થળોએ જવાનું છે, એના વિશે જાણવાનું છે, પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. મોતીબાગ પેલેસ. ઇન્ડો શૈશાનિક શૈલીનો આ ભવ્ય મહેલ 20મી સદીના પૂર્વાર્ધમાં બંધાઈ રહ્યો અને એશિયાના વિશાળ નિવાસસ્થાનોમાંનું એક છે. તેની આજુબાજુ નયનરમ્ય પગથિયાવાળા ઉદ્યાનો અને પાણીની નહેરો છે. મુખ્ય મહેલમાં આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ અને રમતોનું સંગ્રહ સ્થાન છે. શીશ મહેલ. નાનકડા સરોવર પાસે આવેલો આ મોહક મહેલ મહારાજા નરેન્દ્ર સિંહના શાસન દરમિયાન 1845-1862માં બંધાયો હતો. એનો અંદરનો ભાગ અતિ સુંદર રીતે કાચના ટુકડાઓ વડે અલંકૃત કરેલો છે. અહીંની આર્ટ ગેલેરીમાં પ્રાચીન ચિત્રો, તાંબાની કલાકૃતિઓ, પટિયાળાના મહારાજાના ચિત્રો અને પ્રતિમાઓ, દુનિયાના વિવિધ પ્રકારના મેડલો, શણગારો અને જુદા જુદા દેશોના વિવિધ નમૂનાઓના સંગ્રહ અહીંયા છે. બિરાદરી ઉદ્યાનો. 19મી સદીમાં પ્રિન્સ રાજેન્દ્ર સિંહે આ બગીચા શરૂ કર્યા હતા. તેમાં રોક ગાર્ડન અને ફન

એટલે કે ફૂલ વગરની અને પાંદડાની પાછળથી બી હોય એવી ભીની જગ્યાની વનસ્પતિ, જેને ફન હાઉસ પણ કહેવાય છે. કાલીદેવી મંદિર મોલ રોડ પર બિરાદરી ઉદ્યાનની સામે તે આવેલું છે. મંદિરના ચિત્રામણો એ સુરક્ષિત સ્મારકો છે. ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહિબ, આ જાણીતું ગુરુદ્વારા એ જગ્યા પર છે જ્યાં ગુરુ તેગ બહાદુર દિલ્હી જતા રસ્તામાં શહીદોને ભેટવા માટે રોકાયા હતા. ભદુરગઢ જિલ્લો, મૂળ એ 1658માં નવાબ સૈફ ખાન દ્વારા સ્થપાયો હતો. હાલનું બાંધકામ પતિયાલાના મહારાજા કરપસિંધે 1837માં ઊભું કર્યું હતું. નેક્સ્ટ આપણે જવાના છીએ હરિયાણા અને ચંડીગઢની સફર પર, પરંતુ નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આજે હવે આપણે જવાના છીએ હરિયાણા અને ચંડીગઢની સફર પર. હરિયાણા ભારતનો લીલો પ્રદેશ. નવેમ્બર 1966ના દિને પંજાબના સંગઠન સ્થાને અસ્તિત્વમાં આવ્યું. આ પ્રદેશનો ભવ્ય ઇતિહાસ 5000 વર્ષ પુરાણો છે અને ભારતીય વૈદિક સંસ્કૃતિનું એ જન્મસ્થળ ગણાય છે જેણે ભારતને ભારત નામ આપ્યું. તે ભરત રાજવંશનું નિવાસ સ્થાન ગણાય છે. મહાન મહાગ્રંથ મહાભારતે હરિયાણાને અમરત્વ બક્ષ્યું છે. ભગવાન કૃષ્ણે જગતને કર્મ અને ધર્મની તાત્વિક વિચારધારા અહીં ઉપદેશી હતી. એક જમાનામાં આ પ્રદેશમાં થઈને વહેતી સરસ્વતી નદીના કિનારે બેસીને પૌરાણિક ઋષિ વેદ વ્યાસે મહાભારતની સંસ્કૃતમાં રચના કરી એમ મનાય છે. અલબત્ત આ રાજ્ય અનેક યાત્રાધામોથી ભરચક છે. મુસ્લિમોની ચડાઈ અને દિલ્હીની બાદશાહી સામ્રાજ્ય તરીકેની પ્રગતિ થઈ ત્યાં સુધી હરિયાણાએ ભારતના ઇતિહાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. પાણીપતના 3 યુદ્ધોને ભારતના ઇતિહાસની કાયાપલટના નિમિત્ત માનવામાં આવે છે. આજે કૃષિ અને ઉદ્યોગના ક્ષેત્રે તેણે કરેલી ઉન્નત પ્રગતિ માટે હરિયાણા સુખ્યાત છે અને હાઈવે ટુરિઝમનું તે અગ્રેસર છે. ફાર્મ ટુરિઝમ શરૂ કરવામાં હરિયાણા આ દેશમાં પહેલ કરનાર છે. ગોલ્ફ ટુરિઝમના ક્ષેત્રમાં અને કલા કારીગરીના ક્ષેત્રમાં ઉત્સવોમાં એક વલણ વૃત્તિ ઊભી કરવામાં પણ એ આગળ પડતું છે. દરેક વર્ષે ફેબ્રુઆરીમાં યોજાતા વિશ્વવિખ્યાત સૂરજકુંડ કલા કારીગરી મેળો એ હરિયાણાની મુલાકાતે આવનાર સહેલાણીઓનું મહત્વનું આકર્ષણ છે. પવિત્ર યાત્રા સ્થળો, ટુરિસ્ટ રિસોર્ટ, મુગલ બગીચાઓ, મનોહર સરોવરો અને પક્ષીઓના અભયારણ્યો આ બધાએ હરિયાણાને પૂર્ણપણે રજાનો પ્રદેશ બનાવી દીધો છે. ધમધમતા સમૃત્યો, સાજ સંગીત, મોંમાં પાણી આવી જાય એવા વ્યંજનો, દેશ પરદેશને લુભાવનારા કલા કારીગરી અને હસ્તકલાના હેન્ડલૂમના નમૂના, રંગરંગીન મેળા અને ઉત્સવો, એ બધા ઉપરાંત હરિયાણાની સખત પરિશ્રમી ભલા ભોળા લોકોની આગતા સ્વાગતા, આ બધું હરિયાણાના મુલાકાતીઓને જકડી રાખે છે, લલચાવે છે. આગળ આપણે જઈશું ચંડીગઢ. તમે ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ સારજાન જલીને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હવે ચંડીગઢની સફર પર જવાના છીએ. ચાલો જાણીએ ચંડીગઢ વિશે. ચંડીગઢનું સંઘરાજ્ય પંજાબ અને હરિયાણા બંનેનું પાટનગર છે. ભારતનું આસુ આયોજિત નવી ઢબનું અર્વાચીન હરિયાણાનું આયોજન પ્રખ્યાત ફ્રેન્ચ સ્થપિત અને મકાન બાંધનાર કોર્બુસિયર અને તેના પિતરાઈ ભાઈ જીએમ રેટે કર્યું હતું. આ શહેરી આયોજનનું વિજય ગીત તરીકે ઓળખાતા મોહક શહેરનું આયોજન કેટલાક સર્વ સ્વપર્યાપ્ત વિભાગોવાળા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ ત્રણેય વિભાગો માર્કેટ, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, દેવ મંદિરો અને પાઠ પૂજા ગૃહો, બગીચાઓ અને ખુલ્લા રમતના મેદાનો વગેરેની સુસજ્જ છે. શહેરને પ્રદૂષણ મુક્ત રાખવા માટે શહેરના પૂર્વે છેડે એક અલગ સર્વપર્યાપ્ત ઔદ્યોગિક સંકુલની યોજના પણ કરવામાં આવી હતી. ભારતમાં આધુનિક સ્થાપત્ય યુગ એટલે કે મોડર્ન આર્કિટેક્ચરલ એરા શરૂ કરવાનું છડીદાર ચંડીગઢ છે અને યુવા ભારતના સ્વપ્ન અને મહત્વાકાંક્ષાને બળ પૂરું પાડીને તે સ્પષ્ટ રેલ છે. જવાહરલાલ નહેરુએ નોંધ્યું છે, આને એક નવું શહેર બનવા દો, ભારતના સ્વાતંત્ર્યના પ્રતિકરૂપ, ભારતની રૂઢિઓની શૃંખલાથી મુક્ત, રાષ્ટ્રની ભાવિ શ્રદ્ધાની અભિવ્યક્તિ. આગળ આપણે જઈશું ચંડીગઢ નજીક આવેલા અલગ અલગ સરોવર અને ગાર્ડન વિશે જાણીશું. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે, કેમ કે નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. રોક ગાર્ડન ઔદ્યોગિકથી તે શહેરીકરણના ખરાબામાંથી સાંપડેલા

કચ્ચીપત્રામાંથી વેસ્ટમાંથી બેસ્ટ આ અનન્ય બગીચો નેકચંદ દ્વારા તૈયાર કરાયેલો છે. ચંડીગઢમાં જનારે આ બગીચો જોવો જ પડે. રોઝ ગાર્ડન, ગુલાબનો બગીચો, એશિયાના સૌથી વિશાળ ગુલાબ ઉદ્યાનને ભારતના પૂર્વ પ્રમુખ ડોક્ટર ઝાકિર હુસેનના નામ સાથે જોડ્યો છે. 27 એકરના વિસ્તારમાં આ ઉદ્યાન ફેલાયેલો છે. તેમાં 17,000 કરતા પણ વધારે છોડ ઝાડ છે અને ગુલાબની લગભગ 1600 વિવિધતા છે. તેમાં એક સુંદર ફુવારો છે અને ઔષધીય મૂલ્ય ધરાવતા અનેક મોટા વૃક્ષો પણ છે. આગળ જતા આવે છે સુખના સરોવર. આ સુંદર સરોવરમાં જળ ક્રીડાની સુવિધા ઉપલબ્ધ છે, જેવી કે નૌકા વિહાર, વોટર સ્કીઈંગ, સ્વસંચાલિત નૌકા વિહાર વગેરે. તેમાં નાસ્તાગૃહ અને પબ દારૂનું પીઠું છે. બીજા જોવાલાયક સ્થળો છે સરકારી સંગ્રહ સ્થાન અને આર્ટ ગેલેરી, સિટી મ્યુઝિયમ, પંજાબ યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ ડોલ મ્યુઝિયમ, નેશનલ ગેલેરી ઓફ પોર્ટ્રેટ્સ વગેરે. આગળ આપણે જઈશું અંબાલા, પરંતુ એના પહેલાં તમારે લેવી પડશે નાનકડી બ્રેક. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ஹலோ ஹாய் நமஸ்கார் வெல்கம் அகெய்ன் தமிழ் சாம்பி ராஜோ ரேடியோ பாலம்பூர் પર આરજે એન્જેલિને અને સાથે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. હવે આપણે આવી ગયા છીએ અંબાલા. અંબાલા વૈજ્ઞાનિક ઉપકરણોનો દેશ, શીખોનું મહત્વનું યાત્રાધામ અને મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે. 1843માં અહીં વિશાળ બ્રિટિશ છાવણી સ્થપાઈ હતી અને ત્યારથી તે મહત્વની લશ્કરી છાવણી બની ગઈ છે. અંબાલાના મુખ્ય આકર્ષકો છે ભવાની અંબા મંદિર, કાલીમાતા મંદિર, બાદશાહી બેગ ગુરુદ્વારા, શીશગંજ ગુરુ

ગુરુદ્વારા, મનજી સાહેબ ગુરુદ્વારા અને સંગત સાહેબ ગુરુદ્વારા, લખી શાહ અને તકવાલ શાહ બે જાણીતી મુસ્લિમ મસ્જિદો છે. સંત પોલ દેવર અને બ્રિટિશ ક્રિશ્ચિયન કબ્રસ્તાન મુલાકાત લેવા જેવા છે. આગળ આવે છે ફરીદાબાદ. ઔદ્યોગિક અને ગીચ વસ્તીવાળું ફરીદાબાદ 1607માં સ્થપાયું એમ કહેવાય છે. મુગલ રાજા જહાંગીરના ખજાનચી શેખ ફરીદ અથવા તો પ્રખ્યાત સૂફી સંત બાબા ફરીદની પાછળ આ શહેરનું નામ ફરીદાબાદ પડ્યું એમ કહેવાય છે, એમ મનાય છે. અરવલ્લી ગોલ્ફ મેદાન. આ સુંદર ગોલ્ફ મેદાન દિલ્હી આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 પર આવેલું છે. હરિયાણા ટુરિઝમ દ્વારા ચાલતા આ મેદાનમાં ગોલ્ફ માટેના ઝૂંપડા અને એક ક્લબ પણ છે. બીજી સુવિધામાં રેસ્ટોરાં, નાસ્તાઘર, બાર, દારૂના પીઠા, કોન્ફરન્સ હોલ અને બિલિયર્ડનો સમાવેશ થાય છે. બીજું આકર્ષણ છે બાબા ફરીદની દરગાહ. ફરીદાબાદની આસપાસ કયા સ્થળો છે, એના આગળ આપણે ક્યાં જવાનું છે, એ બધી જ માહિતી હું તમને આપીશ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર, વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ફરીદાબાદની આસપાસ છે બદખાપ સરોવર. અરવલ્લીની ટેકરીઓથી ઘેરાયેલું આ સુંદર સરોવર દિલ્હીથી ફક્ત

32 કિલોમીટર દૂર છે. આ મોહક સરોવર શિયાળામાં યાયાવર પક્ષીઓની મોટી સંખ્યામાં આકર્ષે છે. હોડલ દિલ્હી આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું ડબચિક ટુરિસ્ટ રિસોર્ટમાં રેસ્ટોરા, બાર, ફિલિંગ સ્ટેશન, ભેટની વસ્તુઓ ખરીદવા માટેની દુકાનો અને સવારી માટેના પ્રાણીઓની સુવિધા છે. ગુરુગ્રામ. પુરાણની કથા પ્રમાણે ભારતમાં કૌરવ અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ અહીં આવેલો હતો. પાંડવ કુમાર યુધિષ્ઠિરે ગુરુ દક્ષિણામાં ગુરુ દ્રોણાચાર્યને આ જગ્યા ભેટમાં આપી હતી, તેથી તે ગુરુગ્રામ તરીકે જાણીતું થયું. પાછળથી એનું અપભ્રંશ થઈને ગુરગાંવ થઈ ગયું. આજે ગુરગાંવ હરિયાણાનું મોટું ઔદ્યોગિક અને વસાહતી કેન્દ્ર છે. ઉત્તર ભારતમાં તે આઈટી ઇન્ડસ્ટ્રી અને સોફ્ટવેરના વિકાસના ખૂબ મહત્વના કેન્દ્ર તરીકે વિકસ્યું છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ન્યૂ દિલ્હીની નજીકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર આવેલું છે અને કોર્પોરેટ સેક્ટરોને વિશ્વમાંની ઉત્તમ સુવિધા પૂરી પાડે છે. મલ્ટીનેશનલ કંપનીઓ, મોટા ઔદ્યોગિક ગૃહો, પરદેશી રોકાણકારો અને બિનનિવાસી ભારતીયોને ગુરગાંવમાં રોકાણ બચત કરવા માટે આકર્ષ્યા છે. વિશ્વના બજારોને ટક્કર મારે એવા બજારો અહીં વિકસ્યા છે અને તેથી ગુરગાંવ આજે ખરીદી અને આનંદ પ્રમોદના મહત્વના સ્થળ તરીકે ઉભર્યું છે. આજે આગળ આપણે જઈશું ગુરગાંવની આસપાસ શું આવેલું છે એ જાણવા. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ગુરગાંવની આસપાસ છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને પક્ષી અભયારણ્ય. ગુરગાંવ ફારૂકનગર રસ્તે 359 એકરના વિસ્તારમાં એ ફેલાયેલ છે. 1972માં એ તૈયાર થયેલ. પ્રખ્યાત પક્ષીવિદ પીટર જેક્સને તેની શોધ માટેનું શ્રેય જાય છે. અહીં 250 પક્ષીઓની જાત છે. દરેક વર્ષે લગભગ 100 જાતના યાયાવર પક્ષીઓ અભયારણ્યમાં આવે છે. સોહના આ ઐતિહાસિક સ્થળ તેના ગરમ પાણીના ઝરા માટે જાણીતું છે. પવિત્ર શિવકુંડ એક જમાનામાં સાધુ સંતો અને ઋષિ મુનિઓ વાપરતા હતા. 12 બેટ નામનું એક સુંદર વિશ્રામ સ્થાન હરિયાણા ટુરિઝમે અહીં બંધાવ્યું છે. આગળ જતા આવે છે સૂરજકુંડ. હવે આપણે જાણીશું સૂરજકુંડ વિશે. સૂરજકુંડ દિલ્હી આગ્રા ધોરીમાર્ગ પર દક્ષિણ દિલ્હીથી ફક્ત 8 કિલોમીટરના અંતરે આવેલ છે અને ફરીદાબાદ અને ગુરગાંવ સાથે એ ધોરીમાર્ગથી સંકળાયેલ છે. આજે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી દર વર્ષે યોજાતા સૂરજકુંડ હસ્ત ઉદ્યોગ અને કલાકારીગરીના જગવિખ્યાત મેળા માટે છે. ભારતના કેટલાક ઉત્તમ હેન્ડલૂમે હસ્તકલાના પારંપરિક નમૂના અહીં રજૂ કરવામાં આવે છે. નમૂના દલાલો અને વેચાણકારોને કોરાણ મૂકીને મુલાકાતીઓના આ નમૂના સીધા જ વણકરો કે હસ્તકારીગરો પાસેથી પણ મેળવી શકે છે. આ વણાટ કામને હસ્ત ઉદ્યોગ કેવી રીતે થાય છે તેની પ્રક્રિયા અને કલા કૌશલ્ય સીધું એ થતું હોય ત્યાંથી જોઈ નિહાળી અવલોકી શકે છે. મેળામાં ગ્રામજીવનનો પરિચય મળે છે. મુલાકાતીઓ રંગરંગીન સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકે છે. તે ઉપરાંત ખાણીપીણીના નાના પાયા પરના ઉત્સવો દરમિયાન સત્તાવાર ભારતીય રસોડા પર ખાણીપીણીની મોજ પણ માણી શકાય છે. સૂરજકુંડમાં હરિયાણા ટુરિઝમ દ્વારા યતિમુનિઓ માટેના આશ્રમ, રાજહંસ અને સનબર્ડ નામના 3 વિશ્રામ સ્થાનોના મુલાકાતીઓ સહેલાણીઓ માટે તૈયાર કરાયા છે. આગળ આપણે જઈશું કુરુક્ષેત્ર. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે હરિયાણા ચંડીગઢની સફર પર છીએ અને હમણાં આપણે જઈ રહ્યા છીએ કુરુક્ષેત્ર. મહાભારત પ્રસિદ્ધ આ પ્રદેશ કુરુક્ષેત્ર દેશના હિન્દુઓના મહત્વના યાત્રાધામોમાંનું એક છે. રાજા ભરત, જેના પરથી ભારત દેશનું નામ પડ્યું, તેના વારસ રાજા કુરુના નામ પરથી આ કુરુક્ષેત્ર નામ આપ્યું. પુરાણો પ્રમાણે કુરુક્ષેત્ર એવી જગ્યા છે જ્યાંથી બ્રહ્માએ આ સંસારની ઉત્પત્તિ કરી. આ એ સ્થળ છે જ્યાં કૌરવ અને પાંડવ વચ્ચે મહાભારત યુદ્ધ ખેલાયું અને જ્યાં યુદ્ધ શરૂ થતા પહેલા શ્રી કૃષ્ણએ અર્જુનને કર્મ, ધર્મ, જ્ઞાન અને યોગની ફિલસૂફી પ્રબોધી હતી. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં આવતો પ્રથમ શબ્દ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર અથવા નેકી અને ન્યાયનું પ્રદેશ તરીકે વર્ણવે છે. મહાભારત સાથે સંદર્ભિત 360 અલભ્ય સ્થળો અહીં આવેલા છે. કુરુક્ષેત્ર શીખો માટેનું પણ અતિ પવિત્ર યાત્રા સ્થળ છે, કારણ બધા શીખ ગુરુઓ મુલાકાત લેતા હોય એવા કેટલાક સ્થળોમાંનું આ એક છે. મુસ્લિમો માટે પણ અહીં પવિત્ર સ્થાનો છે, જેવા કે સંત શીખ ચહલી જલાનો સુંદર સફેદ આરસનો હજીરો, ચીની મસ્જિદ અને પઠાર મસ્જિદ વગેરે. આગળ જઈશું તો આવશે બ્રહ્મ સરોવર. આ વિશાળ સરોવર કુરુક્ષેત્રમાંના ખૂબ પવિત્ર સ્થળોમાંનું એક છે. સરોવરની મધ્યમાં કમળ આકારના સર્વેશ્વર મહાદેવ શિવની મૂર્તિ છે. પૌરાણિક કથા પ્રમાણે બ્રહ્માએ શિવલિંગની સ્થાપના કરી અને શિવની ભક્તિ પૂજા અહીં કરી. પવિત્ર સરોવર 1200

98 મીટર લાંબું અને 630 મીટર પહોળું છે અને વચ્ચે નાની પગથી દ્વારા તે બે વિભાગમાં વહેંચ્યું છે. એની આજુબાજુ 20 ફૂટ લાંબો વ્યાસપીઠો ચોતરો છે. પગથિયા છે. 40 ફૂટ પહોળો પ્રદક્ષિણા પરિક્રમા માર્ગ છે. યાત્રાળુઓની સુવિધા માટે ત્યાં અનેક યોગ ઓરડીઓ આવેલી છે. સરોવરની આજુબાજુ કેટલાક પ્રાચીન મંદિરો પણ આવેલા છે. સરોવરમાં ડૂબકી મારવાથી મનુષ્યના બધા પાપ ધોવાઈ જાય. મનુષ્યના અપરાધ દોષ પાપનું નિવારણ થઈ જાય. ખાસ કરીને ગ્રહણ અમાવસ્યા અને કુંભ મેળાના સમયે તો આ ડૂબકીનું મહત્વ ખૂબ વધી જાય છે. આગળ આપણે બીજા સ્થળોએ પણ જવાનું છે, તેથી તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. ક્યાં જતા નહીં, હમણાં જ નાનકડા બ્રેક બાદ હું ફરીથી આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. આપણે આવી ગયા છીએ ફરીથી ભારત પ્રવાસ અને પર્યટનમાં. લક્ષ્મીનારાયણ મંદિર. બ્રહ્મકુંડની બિલકુલ સામે આવેલા મંદિરમાં શ્રી નારાયણ અને તેમના પત્ની લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આકાશ સાથે વાતો કરતા નાણીદાર શિખરો અને તેનું સ્થાપત્ય નોંધનીય છે. સન્નિહિત સરોવર. બ્રહ્મ સરોવરના ઈશાન ખૂણે આ સરોવર આવેલું છે. પુરાણો દર્શાવે છે કે સરોવર બ્રહ્માની નાભીમાંથી વહેતા પવિત્ર જળ વડે ભરાયું હતું. એવી માન્યતા છે કે શ્રદ્ધાળુ આ સરોવરમાં સ્નાન કરે, તેને પ્રણામ કરે કે તેને સ્પર્શ કરે તો દિવ્ય વરદાન માટે લાયક બને છે. ગુરુદ્વારા. કુરુક્ષેત્રમાં અનેક ગુરુદ્વારા આવેલા છે, ખૂબ મહત્વના છે. ગુરુદ્વારા સિદ્ધબાતી, ગુરુદ્વારા પાદશાહી અને ગુરુદ્વારા રાજઘાટ. શેખ ચહલી સમાધિ. તાજમહેલના જેવી આ સુંદર સમાધિ સાંજાના પુત્ર દારા સિકારે તેના આધ્યાત્મિક ગુરુની સ્મૃતિમાં બંધાવી હતી. કુરુક્ષેત્ર પેનોરામા પ્રોજેક્ટ અને વિજ્ઞાન કેન્દ્ર. અહીં માનવે કરેલી વૈજ્ઞાનિક પ્રગતિ અને મહાભારતની સંક્ષિપ્ત લાક્ષણિકતાઓ બતાવવામાં આવે છે. શ્રીકૃષ્ણ સંગ્રહ સ્થાન. બ્રહ્મકુંડ પાસે આવેલા આ સંગ્રહાલયમાં પ્રદેશનો ઇતિહાસ અને તેના સ્થાપત્યની ઝાંખી કરાવવામાં આવે છે. સંગ્રહ સ્થાનમાં શ્રી કૃષ્ણની સુંદર મૂર્તિઓ અને શિલ્પો છે. હજુ આપણે કુરુક્ષેત્રની આસપાસ ઘણા સ્થળોએ જવાનું છે, ઘણા સ્થળોની મુલાકાત લેવાની છે અને વિશે જાણવાનું છે, તો તમે મારી સાથે જોડાયેલા રહેશો. નેક્સ્ટ એપિસોડમાં આપણે આગળ આ બધું જ જાણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પાસે રહેલી પોતાના એ ભારતીય પરંપરાની અંદર અનુસરતી અને સાસુ સસરાને માતા પિતા માનતી વહુનું માન અને સન્માન ક્યારેક ઓછું પણ ઊણી ઉતર્યું, ક્યારેક ઓછું ઊણું ઉતરતું. એટલે કે ઘરની મુરગી દાલ બરાબર આ જે કહાવત છે ને, કારણ કે ગમે તેટલી વિદેશી મીઠાઈઓને એ આપણને સ્વાદમાં સારી ન લાગે તો પણ એને વિદેશી હોવાનું બહુમાન મળી જતું હોય છે, એવી જ વાત આ નવલકથાના અંશોમાં છે. સુંદર મજાની શ્યામ, સુરભી અને મીનાક્ષી આ બધાની વાતો લઈને હું આવું છું અને અનુસંધાન આપણે અટક્યા હતા અને હવે નીલાવા પોતાની ડોલર વહુના ગર્ભાધાન થયા બાદ જે સંતતિ આવવાની છે એના ઉછેરનું કારણ મેળવી પોતાના દીકરા પાસે અમેરિકા જવાના છે. અને હવે સાચે જ ત્યાંની એ ડોલરની પરિસ્થિતિ તેમને કેવો અહેસાસ કરાવશે એ આપણે સૌએ માણવાનું છે. તો આવો આ વિરામ બાદ વાતને આગળ વધારીશું. સમય થયો છે આ વિરામનો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. You gotta believe me. Liquid music with me.

0: Liquid Music with Mel.
1: લીલાબાને તો અમેરિકા જવું જ હતું, પરંતુ મનહરલાલે સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે કહ્યું, બેટા શ્યામ, એક આખું વર્ષ તો હું મારા હર્ષથી દૂર નહીં જ રહી શકું. વળી મારી તબિયત પણ નરમ ગરમ જ રહે છે. જો તેમાં કંઈક વધુ તકલીફ થાય તો તમારા બધાની મુશ્કેલીઓમાં વધારો જ થવાનો. પણ જો તારી માને આવવું હોય તો તેને ઈચ્છા હોય તો સાથે લઈ જા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં. આખરે એવું ઠરાવવામાં આવ્યું કે 2-1 માસ પછી નીલાબા અમેરિકા જવા ઉપડશે. તેમનો ઉત્સાહનો તો પાર ન રહ્યો. મને કહે કે અનિતાને ત્યાં શાની અને બીજી કઈ વસ્તુઓની જરૂર છે, એ બધું જ હું મારી સાથે લેતી આવીશ. ખૂબ જ ઉત્સાહમાં તેમણે શ્યામને આ કહી રાખ્યું. પોતાની માતાના અમેરિકાના પ્રવાસનો યોગ્ય પ્રબંધ કરી શ્યામ પાછો અમેરિકા ચાલી ગયો. હવે પાછું ઘરનું વાતાવરણ વધુ અમેરિકા કેન્દ્રી બની ગયું. પહેલાથી જ નીલાબા એ ભૂમિનું આકર્ષણ અનુભવતા તો હતા, હવે તો જાણે તેનું ભૂત જ તેમને વળગ્યું. હાલતા ચાલતા અમેરિકાની પ્રાર્થના કરતા હોય તેવી નીલાબાની અનંત વાતો સાંભળીને મનહરલાલ તો વાજ આવી ગયા. પાસેના રામકૃષ્ણ મઠમાં ભેગા થતા બહેનોને પણ નીલાબાની અમેરિકાની થનારી બધી જ એમાંની જે પણ યાત્રા વિશેની વાતો છે ને અને માહિતી એ મળી ગઈ. પાડોશીઓને પણ જાણ થઈ જ ગઈ. નીલાબાએ કેમ્પના હનુમાન મંદિરે જઈ પોતાની ડોલર વહુના કલ્યાણ માટે પ્રાર્થના કરી. વિશ્વેશ્વર મહાદેવના મંદિરે અભિષેક કર્યો. પછી સુરભીની સાથે બજારે જઈ અનિતા માટે 5,000 કિંમતની લીલી ભારે સાડી પણ ખરીદી લાવ્યા. બહુ શાંતિથી મીનાક્ષી તેમની વર્તણૂકને જોયા કરતી હતી. એમની ધમાલ તે પોતે જ્યારે ગર્ભવતી હતી ત્યારે તો કદી આવી જોઈ જ ન હતી. ન તો હનુમાન મંદિરે સિંદૂર અને તેલ ચડાવાયા કે ન મહાદેવને અભિષેક થયો હતો. નીલાબાએ એટલું જ કહ્યું કે ગિરીશ અપાવે તો એક સાડી તારા માટે લઈ લેજે. અને આ જ તો ડોલર વહુ અને સામાન્ય વહુનો તફાવત હતો. વિરામ બાદ માણીશો આગળની પણ તેમની પોતાની જે લાગણીઓ વરસતી રહી છે એના દ્રશ્યોને. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ખૂબ સ્વાદિષ્ટ વ્યંજનો તૈયાર કરવામાં આવ્યા. અથાણા, જાત જાતના મસાલા, ચોખાની સેવ, ચકલી, કચોરી વગેરેનો ઢગલો થયો. આ બધું પણ એટલી મોટી માત્રામાં હતું કે છેવટે તો એમ જ લાગતું હતું કે આમાંથી બહુ ઓછું જ નીલાબાથી લઈ જવાશે. ગિરીશે માને ચીડવી, તે હે બા, શું તમે ત્યાં જઈને ફરસાણની દુકાન ખોલવાના છો? તારા આ દીકરા માટે પણ થોડું મુક્તિ જજે. ગિરીશ, તને જોઈતું હોય તો મીનાક્ષીને આ બધું જ તારા માટે બનાવતા આવડે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. ગિરીશ, તને જોઈતું હોય તો મીનાક્ષીને આ બધું જ તારા માટે બનાવતા આવડે છે. વળી અહીં તો ઘણી દુકાનો પણ છે જ્યાં ધારો ત્યારે આ મળી જાય, પણ અનિતા પાસે એવું કોઈ નથી જે તેને માટે આ બધું બનાવે. આમ કહેતા તેમણે બધી જ વાનગીઓ પેક કરી લીધી. અનિતાની માતાએ પણ તેના માટે ઘણી બધી ભેટો મોકલી. આમ જુઓ, નીલાબાએ પતિને કહ્યું, આ રેશમી સાડી હું અનિતાને માટે ભેટ તરીકે લઈ જાઉં છું. આ ચાર પૈઠણી સાડીઓ પણ પૂરતી થશે, તમે શું ધારો છો? વળી આવનાર બાળક માટે શું લઈ જવું, સાદું સોનું કે પછી સોનાની ચેઇન? હું અહીં એક વર્ષ નહીં હોઉં, મીનાક્ષી ઘરનું ધ્યાન રાખજે. જો કોઈ ત્યાં આવતું હશે તો હું મને જે કંઈ વધારે જોઈતું હશે તેને માટે તને લખી જણાવીશ. સામાન્ય રીતે સંયમ રાખતા મનોહરલાલનો પિત્તો આ વાતે ગયો, જાઓ તમારા દીકરા સાથે એક શું 5 વર્ષ રહો, તમે કંઈ ચંદ્રમા પર જતા નથી? હો, તમારી જેમ હજારો લોકો વિદેશ જતા હોય છે. જે દિવસે તમે અહીંથી જશો ત્યારે જ હું શાંતિથી સૂઈ શકીશ. નીલાબા રડવા લાગ્યા, તમે તો મને ક્યાંય ફરવા લઈ નથી ગયા. એ મારું સદભાગ્ય છે કે મને શ્યામ જેવો દીકરો છે જે છેક અમેરિકા મને લઈ જાય છે. જો મારું કુટુંબ જ મને કેવળ ઈર્ષાથી આવી રીતે ત્રાસ કરે તો હું ક્યાં જાઉં? વાતમાં સત્યતા તો હતી કે બીજાને ઈર્ષા આવે, પણ નીલાબા સમજવામાં નિષ્ફળ રહ્યા કે આ ઈર્ષા એમના જવાની કે એ નહીં, પણ એમની જે ગેલછા હતી જે પ્રકારે અહીંથી બધું લઈ જઈને ત્યાં આપવાની, એની પાછળ તેઓ કોઈ બીજાનું ધ્યાન નથી રાખી રહ્યા તે વાતની. માણીએ આગળ વિરામ બાદ કે પછી શું માહોલ સર્જાય છે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

થકી ગઈ. પોતાની ગર્ભાવસ્થા દરમિયાન અને પછી પણ નીલાબાઈએ તેની સાથે કેવી અને કેવા પ્રકારની વર્તણૂકને વ્યવહાર રાખ્યા હતા તે એને ફરીથી યાદ આવી ગયા. નામકરણ વિધિમાં હર્ષને 100 રૂપિયાની ભેટ મળી હતી અને અહીં તો નીલાબા હજી જન્મ્યો નહોતો એવા બાળકની વાત માત્રથી ઉત્તેજિત થતા હતા. પીડાકારક સ્થિતિ હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે ઈઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને. નીલાબા અમેરિકા જાય તે પહેલા સુરભી તેના પતિની સાથે તેમને મળવા આવી. અનિતા માટે પોચમપલ્લી રેશમી સાડી અને આવનાર બાળક માટે પણ ખૂબ બધા રમકડા તે લઈ આવી હતી. તે રાત્રે સુરભીએ નીલાબાને કહ્યું, બા, મારો પતિ પણ અમેરિકા જવાનું વિચારે છે અને ત્યાં નોકરી કરવા ઈચ્છે છે. ઉત્સાહિત થઈને નીલાબાએ ઉત્તર આપ્યો, અચ્છા, બહુ સરસ. તમે બંને, તું અને સુરેશ ત્યાં આવી પહોંચજો. હું 1 વર્ષ તો ત્યાં છું જ ને. બા, એવું સાવ નથી. જો 1 પરીક્ષા પાસ કરે તો જ તેમને નોકરી મળી શકે તેમ છે અને તેને માટે 1 આખું વર્ષ જાય છે. આવું તને કોણે કહ્યું? નીલાબાએ પૂછ્યું. એમણે જ તો કહ્યું. લગ્ન પહેલાં જ એમણે આ બધી માહિતી મને આપી હતી અને ભેગી કરી પણ હતી. તારો વર તો બહુ ભારે છે અને હોશિયાર પણ. તું ચિંતા ના કરતી, તે સરળતાથી પરીક્ષા પાસ કરી લેશે. બા, એને માટે પણ અમારે ખૂબ બધા પૈસાની જરૂર છે. પ્રવાસનો ખર્ચ તો ખરો જ, ત્યાં પણ અમારે 1-1.5 વર્ષ રહેવું પડે અને તે પણ ખર્ચાળ વાત થઈ જાય. ખૂબ જ આત્મવિશ્વાસ સાથે નીલાબાએ કહ્યું, તો તમે શ્યામની સામે વાત કરો ને અને ત્યાં રહી શકશો એવી મારી ખાતરી છે. 1 વર્ષ તમારા રહેવાનો ખર્ચ ઉપાડવામાં તેને કશો વાંધો નહીં આવે. બીજું, તમને તે વિમાનની ટિકિટો પણ મોકલી આપશે. તમને જ્યારે નોકરી મળે ત્યારે તમે તેને બધા પૈસા પાછા વાળી દેજો. થોડી શંકા સાથે સુરભી બોલી, કદાચ શ્યામ આ માટે તૈયાર થાય, પણ શું અનિતાબા ભી હા પાડશે? સવાલ 100% અને સાચો હતો, પણ નીલાબાને આ બધી વાતોનો કોઈ અણસાર જ ન હતો. આગળ વિરામ બાદ આ માણીશું કે વાત ક્યાં પહોંચે છે અને નીલાબા ક્યારે અમેરિકામાં પોતાનો પગ મૂકે છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

એમાં કશી શંકા નથી. નીલાબાઈ ભારપૂર્વક કહ્યું, તે તો એક બહુ ખાનદાન કુટુંબમાંથી આવે છે અને ઊંચા આદર્શો સાથે ઉછળી છે. વળી ઘણી ઉદાર તો છે જ, વળી તેને તારી કંપની પણ મળી જ રહેશે ને. અને સુરેશ તો વળી આપણા કુટુંબનો એકનો એક જમાઈ તો છે વળી, માટે જ તેની સાથે પણ અનિતા સારી રીતે જ વર્તશે. હું શ્યામ અને અનિતાને વાત કરી રાખીશ અને તમને લોકોને મદદ કરવાનું પણ કહીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. માતાએ અપાવેલી ખાતરીથી સંતોષ પામીને સુરભિ નિરાંતની નિદ્રામાં પોડી ગઈ. બીજે દિવસે મનોહરલાલને આ યોજનાની વાત કરવામાં આવી ત્યારે તેમણે પત્નીને ચેતવણી આપતા કહ્યું, તમે આ બધા ડખામાં ન પડતા. શ્યામની અને આપણી ફરજ હતી કે સુરભિના લગ્ન કરાવી આપવા, પણ શ્યામના ઘરમાં તેમણે રહેવું કે નહીં વગેરે બાબતો કંઈ કહો છો તેટલી સરળ નથી. શ્યામને આમ કર કે તેમ કર કહેનારા વળી આપણે કોણ? બીજા લોકોની વ્યક્તિગત બાબતમાં આપણે માથું ન મારવું. અરે, પણ શ્યામને તો તેના બનેવીને જ મદદ કરવાની છે ને. જો આપણે કહીશું તે શું ના પાડવાનો છે? અને આમ પણ એકાદ વર્ષ પછી તો સુરેશ નોકરીએ લાગી જ જશે ને. એક વર્ષની જ વાત છે. એ દેશમાં આવા રિવાજો છે કે નહીં રામ જાણે, મનોહરલાલ બોલ્યા. તો વળી નીલાબાએ કહ્યું, તે તમે વળી અમેરિકામાં ક્યાંથી જોયું હોય આ બધું? ગમે તેમ બોલશો નહીં, આ બાબતે હું ચોક્કસ અનિતાને વાત કરવાની જ છું. પોતાના પતિને નીલાબાએ ચોખ્ખું સુણાવી દીધું. કહે છે ને કે માતાનો પ્રેમ બધા સંતાનો માટે સરખો હોય, પણ કંઈ બીજા દેશની તમામ સુખ સાહેબી અને ત્યાંની પરિસ્થિતિ મુજબ આ પ્રકારની વર્તણૂક અને અપેક્ષા રાખવી કે નહીં, એ તો નીલાબાને ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડવાની હતી. પણ આ બધી અપેક્ષાઓ લઈને નીકળવાના હતા એ ચોક્કસ નિર્ધારિત અને નિશ્ચય હતું. તો આવો વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાને અમેરિકા જતી વખતે સથવારો પણ મળી ગયો. એક પતિ પત્ની જે અમદાવાદના જ વતની હતા અને તેઓ પણ અમેરિકા જતા હતા. તેમનો પ્રવાસ ઘણો સરળ અને સુખદાયી રહ્યો. અમદાવાદ, મુંબઈ, ન્યુયોર્ક, ઓમાહા જેવો તેમનો પ્રવાસનો માર્ગ હતો. વિમાનમાં તેમને નિરામિષ ભોજન આપવામાં આવ્યું, છતાં તેને તેમણે હાથ સુદ્ધા લગાડ્યો નહીં, તેથી ભૂખ્યા રહેવું પડ્યું. તેમણે કેવળ ફળોનો જ્યુસ જ પીધા કર્યો. ભારતમાં તો સ્નાન કર્યા વિના તે કદી ભોજન કરતા નહોતા, પણ આ લાંબી યાત્રામાં તો તેમ કરવું અશક્ય જ હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી ઈઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત, સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને રેડિયો પાલનપુર પર. વિમાનમાં બેસવાનો તેમનો આ પહેલો પ્રસંગ હતો. બધું જ તેમને માટે નવું અને ખૂબ જ વિસ્મયકારક હતું. તેમને મૂંઝવણને સમજી જતા તેમના સાથી પ્રવાસી યુગલે તેમને કેટલીક જરૂરી વાતો સમજાવી દીધી, જેમ કે બાથરૂમનો ઉપયોગ કેવી રીતે કરવો, સીટ ઉપરનો પટ્ટો કેવી રીતે બાંધવો વગેરે. આ બધી મુશ્કેલીઓને તો તેઓ એ જ ક્ષણે ભૂલી ગયા જ્યારે તેમણે પોતાના વહાલા દીકરાને એરપોર્ટ પર લેવા આવેલો જોયો. શ્યામે માનો સામાન લઈ લીધો અને પછી તેને ગાડીના બૂટમાં મૂકી દીધો. આટલી સરસ ગાડી જોઈને નીલાબા તો ખૂબ જ ખુશ થયા અને ગૌરવથી તેમની છાતી ફૂલી ગઈ. તેમણે પૂછ્યું, અમને અનિતાએ જે ગાડીનો ફોટો મોકલ્યો હતો તે આ જ ગાડી છે? હા બા, શ્યામે ઉત્તર આપ્યો. અનિતા કેમ આવી નહીં? તેને ઓફિસ જવાનું હતું, તેને પાછા ફરતા ઘણું મોડું થાય છે. અરે, પ્રસૂતિનો સમય આટલો નજીક છે છતાં તે હજી ઓફિસ જાય છે? અહીં તો બા પ્રસૂતિના દિવસ સુધી સ્ત્રીઓ કામ પર જતી હોય છે. ખૂબ જ વૈભવી ગાડીમાં પીઠ ટેકવીને નીલાબા બેસી ગયા. શ્યામ તેમની સીટનો પટ્ટો બાંધવા નમ્યો અને મો બગાડીને નીલાબાએ કહ્યું, હું કઈ નાની છોકરી છું કે સીટ ઉપરથી પડી જઈશ? આ પટ્ટો છોડી નાખ. ના બા, આ તો આ દેશનો કાયદો છે. તમે સાંભળી રહ્યા હતા આ અંશોને, અને વાત આ કાયદાઓની પણ છે. આગળ માણીશું કે શું તકલીફ અથવા તો શું મજા આવે છે નીલાબાને અમેરિકામાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

નીલાબાએ ધાર્યું હતું કે અનિતા આદરપૂર્વક તેમને લેવા એરપોર્ટ આવશે. એ દુઃખની વાત હતી કે આ કલ્પનાનું ચિત્ર ટુકડે ટુકડા થઈ ગયું હતું. એક આઘાત એમને જરૂર લાગ્યો, કારણ કે જ્યારે અનિતા ભારત આવી હતી ત્યારે તેઓ પોતે પણ એરપોર્ટ પર લેવા ગયા હતા, ભલે ને પછી લાંબો સમય રાહ જોવાની કેમ ન હોય. કેટલીક વાર અનિતાની ખુદની માતા એને લેવા નહીં આવી હોય પણ નીલાબા અચૂક જતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, કે જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. બારીમાંથી બહાર નજર કરતા અમેરિકાના દ્રશ્યો ઝડપથી પસાર થતા જણાયા. અચ્છા, તો આ છે અમેરિકા, તેમણે વિસ્મયથી વિચાર્યું. લાંબા પહોળા રસ્તાઓ, આસપાસના મોટા વૃક્ષો અને કઈ કેટલીય ગાડીઓ. ગાડીની બહારનું તાપમાન લોહી થીજાવી દે તેટલું ઠંડુ હતું, પણ ગાડીમાં તો ગમી જાય તેટલી ઉષ્મા હતી. આ દેશ અને ભારત વચ્ચે કેટલો બધો તફાવત હતો. કોઈ ભીડ નહીં, સાયકલો વચ્ચે ઘૂસ મારે નહીં, કોઈ ગાયો, બળદો, ઊંટગાડીઓ કે હાટલારીઓ પણ નહીં, કેવળ ખૂબ જ ઝડપથી ચાલતી ગાડીઓ, ગાડીઓ અને હજી વધુ ગાડીઓ. પુરાણોમાં જાત જાતના લોકોનું વર્ણન થયું છે. નાગલોક, યક્ષલોક, કિન્નરલોક, પાતાળલોક, આ કયો લોક હશે? તેમણે એ જ સમયે શ્યામને બોલતો સાંભળ્યો એટલે આ વિચારધારા અટકી ગઈ. એ પૂછી રહ્યો હતો, ઘરે બધા કેમ છે? હર્ષ કેમ છે? અરે, એ તો બહુ તોફાની થઈ ગયો છે. હું આવી રહી હતી ત્યારે મારી સાડીનો પાલવ ખેંચ્યા જ કરતો હતો અને આગ્રહ કરતો હતો કે તે પણ મારી સાથે જ આવશે, પણ પછી જ્યારે તેણે જાણ્યું કે બાપુ તો નથી આવતા તો તરત પોતાનો આગ્રહ પણ તેણે પડતો મૂકી દીધો. દાદાની આંખનું તો એ રતન બની ગયો છે. તમે સાંભળી રહ્યા હતા ડોલર વહુ નવલકથાના અંશોને, અને નીલાબા પહોંચી ગયા છે અમેરિકા. અને હવે આપણે વાત કરવાની છે એમના અમેરિકાના જીવન વિશેની, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

હર્ષ બહુ ભાગ્યશાળી કહેવાય. તેને પોતાના દાદા દાદી બંનેનો પ્રેમ મળે છે. બાપુ પણ જો તમારી સાથે અહીં આવ્યા હોત તો બહુ સારું થાત, પણ તું તો એમનો સ્વભાવ જાણે છે ને, એમને તો કસામાં રસ નથી. અહીં આવીને આ બધા વૈભવ અને પોતાની આંખે તે જોઈ શક્યા હોત, પણ તેને બદલે તેમણે તો ત્યાં તટસ્થ જ રહેલું એ જીવનને પસંદ કર્યું છે. અચ્છા, કહેતો ખરો, અનિતાને બાળક આવવાની કોઈ તારીખ આવી છે? કદાચ આવતા અઠવાડિયે. હવેથી તે ઘરે જ રહેશે. એક બાળકી અવતરશે અને ડોક્ટરો કહે છે કે ગર્ભમાં બાળક સારી રીતે ઉછરી રહ્યું છે. નીલાબા ખૂબ જ નિરાશ થયા. તું કુટુંબનો મોટો દીકરો અને તને જો દીકરો આવ્યો હોત તો બહુ સારું થાત, પણ આપણે કંઈ ભગવાન રામ જેવા મોટા રાજા છીએ? આપણને કુંવર આવે તેવી શું જરૂર ભાઈ? બા, આપણે સામાન્ય માણસો જ છીએ. મને એટલી જ ઈચ્છા છે કે બાળક નોર્મલ હોય. પણ એક ગામડામાં ચોથા ધોરણ સુધી ભણેલા નીલાબાને આ તર્કમાં શું સમજ પડે? મોટી લોનની પાછળ ઉભેલું ખૂબ મોટું મકાન તેમણે જોયું. હરિયાળી લોનની આસપાસ ફૂલોના અને અન્ય છોડો પણ હતા. વચ્ચેથી ગાડી હાંકી શકાય તે માટે સિમેન્ટનો એક રસ્તો પણ હતો. નીલાબા વિચારતા હતા કે આવી કઈ આ તો ઓફિસ હશે, પણ ત્યાં તો શ્યામે કહ્યું, બા નીચે ઉતરો, ઘર આવી ગયું. તો આ શ્યામનું ઘર હતું? આટલો સરસ મહેલ શાસ્ત્રીનગરમાં નાનકડા 30x40 ફૂટના ઘર સાથે આની સરખામણી કેવી રીતે થઈ શકે? ઘરના દરવાજે નીલાબા પહોંચ્યા અને તેમને તો માન્યામાં જ ન આવ્યું કે જે સ્ત્રીએ દરવાજો ખોલ્યો તે ખરેખર તેમની પુત્રવધુ અનિતા જ હતી. સુરભીના લગ્ન વખતે જોયેલી અનિતા ક્યાં હતી, જે રેશમી સાડીઓ અને ઘરેણામાં સાક્ષાત લક્ષ્મી દેવી જણાતી હતી, અને આ અનિતા સહેજે તેવી નહોતી દેખાતી કોઈ દ્રષ્ટિએ નહીં. કેવું દ્રશ્ય અનિતાનું જોયું નીલાબાએ, એનું વર્ણન તો હવે પછી કરીશું. પણ આધુનિકતાનો રંગ તો હોય જ ને, અને એ પણ અમેરિકામાં. આવો માણીએ વિરામ બાદ વાતને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નાના વાળ, ઢીલો ગાઉન, ચાંદલા વિનાનું કપાળ, બંગડીઓ વિનાના હાથ, મંગળસૂત્ર પણ નહીં, નથણી પણ નહીં, કોઈ માછણ જેવી લાગતી હતી. એક જ સ્વીકાર્ય તફાવત એ હતો કે તેની ત્વચા વધુ ગૌરી એટલે કે ગૌરવર્ણી લાગતી હતી. અનિતાએ હસીને પૂછ્યું, બા કેમ છો તમે? મજામાં છું, નીલાબા બોલ્યા અને ઘરમાં દાખલ થયા. પણ તેમને જે સ્વાગત મળ્યું તે તેમણે ધારેલું હતું તે કરતાં ઘણું જ ઓછું નીકળ્યું. તેમને હતું કે તેમની પાસે આવતા જ વહુ નીચી નમીને પગે લાગશે. એ વખતે આશીર્વાદ આપવા માથે છાંટવાના અક્ષત તેમણે પોતાની પર્સમાં હાથ વગા પણ રાખ્યા હતા. તેમણે એમ ધારેલું કે અનિતા તો લીલી રેશમી સાડી અને સુહાગણના અન્ય બધા ચિહ્નો સાથે તૈયાર થઈ તેમનું સ્વાગત કરશે. પણ વાસ્તવમાં આ તો કડવું અને તદ્દન અણધાર્યું દ્રશ્ય હતું. જીવનમાં આવા દ્રશ્યો જ આપણને ધારેલી સ્વપ્નની નગરી કે જેની અપેક્ષાઓ વધુ હોય તેમાં જોવા મળે છે. નીલાબા હજુ તો બીજી કઈ બાબતો જાણશે અને અમેરિકાનો મોહભંગ થશે કે નહીં? સાચી રીતે અને સાચાપણાની મૂર્તિ અને પોતાની સાંસ્કૃતિક વહુ મીનાક્ષીના ગુણો એમને યાદ આવશે કે નહીં? એ બધું જ હવે હું તમને આવતા એપિસોડમાં કહીશ. આ માટે તમારે આવતા અઠવાડિયે મારી સાથે જોડાવાનું છે. ત્યાં સુધી તમારા અભિપ્રાય આ શો વિશે, રેડિયો પાલનપુર વિશે અને અમારા તમામ શો વિશે તમારે મોકલી આપવાના છે 9512-66-88 પર. અને સાથે સાથે તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે એક્સ, ફેસબુક, વોટ્સએપ અને ઈમેલ થકી પણ તમારા પ્રતિભાવ તમારા અવાજમાં રેકોર્ડ કરીને પણ મોકલી શકો છો. આપ સૌને વિનંતી છે કે આપ અમારી મોબાઈલ એપ્લિકેશન તમારા બંને એટલે કે એન્ડ્રોઇડ અને આઈફોનમાં ડાઉનલોડ કરી શકો અને અમારી સાથે જોડાયેલા રહો. સતત ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના અમારા

રેડિયો સ્ટેશનના બિંદુને કેન્દ્રિત કરી અમને માણતા રહો. તમારા અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે. ફરી મળીશ. હું છું આરજે યાર અને તમારાથી અત્યારે આ શો પરથી અલવિદા કહું છું, પણ આવતા અઠવાડિયે ચોક્કસથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગા હર્ટ્ઝ.

0: देख सकते हैं। दूसरा हमारा ई पाठशाला पोर्टल है, उस पर भी जितनी भी हमारी वेबसाइट्स हैं, सभी तरह की जो सामग्री है उसको आप जाकर देख सकते हैं। तीसरा हमारा जो जेंडर अध्ययन विभाग, उसकी वेबसाइट पर भी हर तरह की जो सामग्री है और हर तरह की जो हमारे मॉड्यूल्स हैं उनको आप प्राप्त कर सकते हैं
1: जी।
0: इसके अलावा जो है हमारा एनसीईआरटी का एक पब्लिकेशन डिवीजन, जहां पर किताबों की बिक्री भी होती है, तो यहां पर भी आप पोर्टल पे जाके ऑनलाइन ऑर्डर कर सकते हैं, जो सीधे आपके स्कूल या घर पर डिलीवर हो जाएगी
1: जी।
0: मैं एक बात और जोड़ना चाहूंगी अजीत जी, एक बहुत जरूरी जो कदम राष्ट्रीय शिक्षा नीति 2020 ने लिया वो ये कि लड़कियों और ट्रांसजेंडर छात्रों के लिए समान गुणवत्ता वाली शिक्षा, इसको प्रदान करने के लिए एक विशेष कोष बनाया गया है जिसको हम जेंडर इंक्लूजन फंड भी बोलते हैं। इस नीति में विशेष रूप से लड़कियों और ट्रांसजेंडर छात्रों को शामिल करने का प्रावधान है।
1: आपका बहुत बहुत धन्यवाद डॉक्टर श्वेता जी।
0: धन्यवाद अजीत जी।
1: हमें आशा है कि हमारे सभी श्रोताओं को आज की बातचीत से, हमारी चर्चा से सच में बहुत लाभ प्राप्त हुआ होगा, ऐसा हमारा विश्वास है। तो श्रोताओं, हमारी आशा है कि आज की बातचीत आपके लिए बहुत ज्यादा लाभप्रद रही, और यदि आपको अच्छी लगी तो जरूर अपनी प्रतिक्रिया हमें लिख भेजिए। एक बार फिर से आप सबको हमारा नमस्कार।
0: नमस्कार।
2: अभी आपने सुना कार्यक्रम श्रोता संवाद। हमें आज के कार्यक्रमों के लिए आपसे प्रतिक्रिया की आशा रहेगी। हमारा टोल फ्री नंबर है 8800-440-5559, और साथ ही साथ हमारे ईमेल यानी audio@cit.nic.in पर भी आप हमें संदेश भेज सकते हैं। और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
3: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
4: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
5: બકરી બહેન ને બે સુંદર બચ્ચા થયા, એટલે ઘર બાંધ્યા વિના ચાલે? બકરી બહેન તો રસ્તા વચ્ચે જઈને બેઠા, એવામાં શેરડીના ગાડાવાળો નીકળ્યો। શેરડીના ગાડાવાળો કહે, એ બકરી ખસ અહીંથી, રસ્તામાં કેમ બેઠી છે? બકરી બકરી કોને કહે છે? બકરી બહેન નથી કહેવાતું? ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ, બકરી બહેન, બકરી બહેન, રસ્તામાંથી ઉઠશો? લો, શેરડીનો એક ભારો તમને આપું। બકરી બહેન કહે, હા હવે હું ઉઠીશ। શેરડીનો ભારો પેલા ઝાડ નીચે નાખો। ત્યાર પછી આવ્યું ગોળનું ગાડું। એ બકરી રસ્તામાં કેમ બેઠી છે? ખસી જા બાજુએ। બકરી બકરી કોને કહે છે? બકરી બહેન નથી કહેવાતું? ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ, બકરી બહેન, બકરી બહેન, જરા બાજુએ ખસો, બે ચાર ઘડા ગોળના આપું છું। હા, એમ કરશો તો ઉઠી જઈશ। ગોળના ઘડા પેલા ઝાડ નીચે મૂકતા જાઓ। એટલામાં ટોપરાના ગાડાવાળો નીકળ્યો। એ બકરી રસ્તા વચ્ચે કેમ બેઠી છે? બાજુએ ખસી જા। બકરી બકરી શું કરે છે? બકરી બહેન નથી કહેવાતું? ટોપરાના ગાડાવાળો કહે, ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ, બકરી બહેન, બકરી બહેન, જરા ખસી જશો, લો તમને બે ટોપલા ટોપરાના આપું છું। હા હવે ઉઠું છું, ટોપરાના ટોપલા આ ઝાડ નીચે ઠાલવો। પછી તો બકરી બહેને ઘર બાંધ્યું, ગોળની ભીતો બનાવી, શેરડીના દાંડા કર્યા અને છાપરા ઉપર ટોપરાની વાટકીઓના નળિયા નાખ્યા। પછી બકરી બહેને બચ્ચાને કહ્યું, ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા, બચ્ચા ચાલો એમાં રહીએ, માડી ચાલો એમાં રહીએ। પછી તો બકરી બહેન ઘરના બારણા વાસીને ચરવા ચાલ્યા।

0: સાંજે પાછા આવીને બકરી બહેને બારણા ખખડાવ્યા. એ કોણ છે? ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચા તો તરત જ સમજી ગયા કે માં આવી છે, એટલે તરત જ તેમણે બારણા ઉઘાડ્યા. એક દિવસ બકરી બહેન ચરવા ગયા હતા. તે લાગ જોઈને વાઘ આવ્યો. તેણે બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા બોલ્યા, એ કોણ છે? પણ વાઘને કઈ બકરી બહેન જેવું બોલતા આવડે? બચ્ચાએ કહ્યું, જે હોય તે જતા રહો, તમે કોઈ મારી માં નથી. અમારી માં આવીને બોલશે તો જ અમે બારણા ઉઘાડીશું. વાઘભાઈ તો આ સાંભળીને છાના માના નાસી ગયા. સાંજે બકરી બહેન ચરીને ઘેર આવ્યા અને બારણા ખખડાવ્યા. એ કોણ બારણા ખખડાવે છે? બકરી બહેને કહ્યું, ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચા માને ઓળખી ગયા એટલે તરત જ તેમણે બારણા ઉઘાડ્યા. બકરી બહેન ઘરમાં ગયા કે તરત જ બચ્ચા તેમને ભેટી પડ્યા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને ખૂબ સુંદર એક વાર્તા કહું છું. વાર્તાનું નામ છે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની માં કહે, ભાઈ કમાવા જાને. પોપટ તો ઠીક કહી કમાવા ચાલ્યો. ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો. ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય આંબા ડાળે હિચકે ને ટહુકા કરે. ત્યાંથી એક ગાયોનો ગુવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગુવાળને કહે, એ ભાઈ ગાયોના ગુવાળ, ગાયોના ગુવાળ, મારી માને એટલું કહેજે, તમે પણ મારી સાથે ગાજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. ગોવાળ કહે, બાપુ આ ગાયો રેઢી મૂકીને તારી બેને કહેવા ક્યાં જાઓ? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી. થોડીક વાર થઈ ત્યાં તો ભેંસોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંસોના ગોવાળને કહે, એ ભાઈ ભેંસોના ગોવાળ, ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કહેજે, તમે પણ હવે મારી સાથે ગાજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. પેસોનો ગોવાળ કહે, બાપુ મારાથી તો કહેવા નહીં જવાય, તારે જોઈએ તો આમાંથી એક પાડીવાળી ભેંસ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધી. થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાના ગોવાળને કહે, એ ભાઈ બકરાના ગોવાળ, બકરાના ગોવાળ, મારી માને એટલું કહેજે, તમે ગાજો મારી સાથે. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. બકરાનો ગોવાળ કહે, અરે બાપુ આ બકરા રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય, તારે જોઈએ તો બે ચાર બકરા લઈ લે. પોપટે તો બે ચાર રૂપાળા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધી દીધા. વળી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો. ઘેટાના ગોવાળે પોપટને ચાર પાંચ ઘેટા આપ્યા. પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંડિયાનો ગોવાળ.

વાડ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો, હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો, સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો. પછી પોપટ તો ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘોડો, હાથી ને સાંઢિયો બધાને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાને

પછી એણે ઘરેણા નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા. બીજા રૂપિયાને પાખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતા આવતા મોડી રાત થઈ ગઈ. ઘરના બધા ઊંઘી ગયા હતા. પોપટે તો સાકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું, માં બારણા ઉખાડો, પાથરણા પથરાવો, ડોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પા ખંખેરે. માં બિચારી આખો દિવસ ઘરનું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણા ઉઘાડ્યા નહીં. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે, કાકી કાકી, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પા ખંખેરે. કાકીએ તો સૂતા સૂતા જ સંભળાવી દીધું. અત્યારે અડધી રાતે કોઈ બારણા ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે, બહેન બહેન, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પા ખંખેરે. બહેન કહે, અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય? ભાગી જા, તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસીના ઘરે, ભોયબાના ઘરે, ઘણા સગાવહાલાને ત્યાં ગયો, પણ કોઈએ બારણા ઉઘાડ્યા નહીં. છેવટે પોપટ એની મોટી બાને ત્યાં ગયો. એની મોટી બા એને ખૂબ વહાલ કરતા હતા. મોટી બાઈએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે, આવી ગયો મારા દીકરા, આ આવી લે, બારણા ઉઘાડું છું બાપુ. પછી બારણા ઉઘડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટી બાને પગે લાગ્યા. મોટી બાઈએ એના દુખણા લીધા. પછી તો મોટી બાઈએ પોપટ માટે પાથરણા પથરાવ્યા, ઢોલીડા ઢળાવ્યા ને ઉપર સુવાડા સુવાડા ગાદલા પથરાવ્યા. પછી કહે, દીકરા જરા અહીં બેસજે, હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટી બા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈઓ પું પું પું કરતી વાગવા માંડી. પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાખમાંથી ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટી બા ખૂબ રાજી થયા. શરણાઈ સાંભળતા સાંભળતા પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટી બાએ પોપટભાઈની માને બોલાવી. પોપટભાઈના રૂપિયા ઘરેણા એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલી દીધા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88.

9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત.

રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો બાલન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95 12 99 66 88.

0: પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9592-6688 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે, એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સમાં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, અને 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ ગયો. આમ તો શિક્ષક દિવસ પૂરો થઈ ગયો છે, પણ મને એમ થયું કે 2 કન્ટેન્ટ મારી પાસે સારી છે. પ્રાચીન ભારતમાં કયા પ્રકારની શિક્ષણ પદ્ધતિ હતી અને અત્યારે

ના શિક્ષણમાં શું ડ્રેમેટિક ચેન્જ આવ્યો છે, થોડી ઘણી વાત હું કરીશ. બંને લેખ બહુ જ વિશદ અને સારા છે, પણ બધી જ કન્ટેન્ટ નહીં આપી શકીએ. પ્રાચીન ભારતની ગામઠી શિક્ષણ પદ્ધતિ, આમાંથી આપણામાંથી ઘણા પસાર થઈ ગયા હશે અથવા તો જોઈ હશે. અંગ્રેજોના આગમન પહેલાં ભારત, વિશેષતઃ ગુજરાતમાં પરંપરાગત

શાળામાં પ્રવેશ આપવામાં આવતો. શુભ મુહૂર્ત વિદ્યારંભ મહોત્સવ યોજાતો, જેમાં ગુરુજી અને અન્ય વિદ્યાર્થીઓ બાળકને વરઘોડા સ્વરૂપે ઘેરથી શાળાએ લાવતા. સરસ્વતી પૂજન બાદ ચોખાના વર્તુળમાં કલમથી કક્કો ભલેક લખાવી શિક્ષણનો પ્રારંભ કરાવાતો. આ પ્રસંગે ગુરુજીને દક્ષિણા આપી બાળકોમાં મીઠાઈ કે ધાણી વહેંચવામાં આવતી. અભ્યાસની શરૂઆત એકડા, કક્કો, બાળાખાડી અને શબ્દલેખનથી થતી. ગણિતમાં સવાયા અને 7.5ના પાડા, મોઢાના હિસાબ તથા નાણાકીય વ્યવહાર માટે આણું પાણુંની રેખા પદ્ધતિ શીખવવામાં આવતી. શિક્ષણના અંતિમ તબક્કાને હળાકાર કહેતા, જેમાં 12-13 વર્ષની ઉંમર સુધીમાં વર્ગમૂળ, ઘનમૂળ અને વર્ગ સમીકરણ જેવા જટિલ ગણિતના દાખલા ભણાવાતા. સાંજના સમયે હોશિયાર વિદ્યાર્થીઓને ડુમકા એટલે કે નાના ઢોલકના તાલ સંકેતો દ્વારા ડાંકા પલ્લવી, હાથના ઇશારાથી કર પલ્લવી અને લીલાવતીના વ્યવહારુ સમીકરણો તથા વ્યાજના દાખલા શીખવવામાં આવતા હતા. શાળાનો સમય સવારે 7-11 અને બપોરે 2-5 સુધીનો રહેતો અને સમગ્ર અભ્યાસકાળ 2-3 વર્ષનો હતો. બાળકો ભૂંય પર એટલે કે ઓટલે બેસી મોટેથી ગોખતા અને પાટી એટલે કે લાડી પર ધૂળ કે ચોમાસામાં પરપોટો ભાંગેલા રોડાનો ભૂકો નાખીને સફેદ કે ખડીથી લખતા. શિક્ષકને દરરોજ અનાજ, શાકભાજી કે રોકડ પૈસા આપવામાં આવતા. મુખ્ય મહેતાજી 4-5 સહાયકો રાખતા, જેઓ સવારે ગેરહાજર બાળકોને તેડી લાવતા અને નવો પાઠ આપતા. વડા નિશાળિયા મોનિટર પદ્ધતિ દ્વારા હોશિયાર વિદ્યાર્થીઓ પાછળ રહેલા બાળકોને ભણાવવામાં મદદ કરતા, જેથી શિક્ષકો વ્યક્તિગત ધ્યાન આપી શકતા. ભણતર માટે પાટી, વતરણા, ખડી કે ગેરુ જેવા અત્યંત સસ્તા સાધનો વપરાતા. મહેતાજી અને મદદનીશોને નગણ્ય પગાર ઉપરાંત વિદ્યાર્થીઓ તરફથી મળતું અનાજ એટલે કે દાણો, ધનતેરસની દક્ષિણા અને આંખ પૂરા થવાના પ્રસંગે મળતી પાઘડી કે રોકડમાંથી આવક થતી. 6-14 વર્ષના બાળકોમાં 30% ફી ભણતા બ્રાહ્મણ અને 70% ઉજળિયાત કોમના બાળકો હતા, જ્યારે દલિત બાળકોને શાળામાં પ્રવેશ નહોતો. ગેરહાજરી કે લેખન ન કરવા બદલ સોટીથી સજા થતી. સવારે રજા મેળવવા શિક્ષક પાસે હાથ ધરી સોટી અડાડવાની પ્રક્રિયાને રાહ મેળવવી કહેવાતી. આંખ પૂરા થાય ત્યારે પાટલો દિવાલે ઊભો કરી પૂજા કરાતી, જેને ઊભો પાટલો કહેતા. 12-13 વર્ષની વયે શાળા પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી સાહુકારની પેઢી ઉપર 1-2 વર્ષ ઉમેદવારી ઇન્ટર્નશીપ કરીને વેપાર ધંધે વળગતો. સુરત, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં 282 ગામથી શાળાઓ હતી. શિક્ષકો મુખ્યત્વે બ્રાહ્મણ, પેઢી દર પેઢી વાણિયા, બ્રહ્મક્ષત્રિય અને જૈન હતા. વાંચન, લેખન, હિસાબ, નામા અને સુંદર લખાણ પર ભાર મુકાતો. માસિક નિયત વેતન ન હતું. અભ્યાસ પૂર્ણ થતાં રોકડ પુરસ્કાર, તહેવારો પ્રસંગોએ દક્ષિણા અને વિદ્યાર્થીઓ તરફથી અનાજ કે પૈસા મળતા. સુરતમાં જમીનનું ઉત્પાદન અને અમદાવાદમાં પસાયાતાની જમીન અપાતી. ભરૂચમાં વાર્ષિક સરેરાશ ₹50 અને ખેડામાં ₹150થી વધુ વેતન ભાગ્યે જ હતું. શાળાનું સ્થળ મુખ્યત્વે મંદિર, મસ્જિદ, જમીનદારના મકાન કે વાળંદ, ઘાંચી, કુંભારના ઘરે શાળા ચાલતી. સરેરાશ 15 વિદ્યાર્થીઓ રહેતા. 11 પૂનમ, અમાસ અને તહેવારો પર રજા રહેતી. ભૂલો માટે અંગૂઠા પકડાવવા, ડોક પર ઈંટ મૂકવી, એક પગે ઊભા રાખવા કે નેત્રની સોટી મારવી જેવી શારીરિક શિક્ષા કરાતી. પ્રાચીન શાળાઓમાં વધારે પડતું તોફાની વિદ્યાર્થીઓ પર શિસ્ત માટે અત્યંત કઠોર શારીરિક શિક્ષાઓ કરવામાં આવતી, જેમાં જળા લગાડવી, પ્રાણીઓ સાથે કોથળામાં પૂરી જમીન પર ગબડાવવું, આંગળીઓ વચ્ચે લાકડી બાંધવી, નાક ઘસાવવું અને કાન ખેંચવા જેવી શિક્ષાઓનો સમાવેશ થતો. શાળાએ મોડા આવનારને સોટી મારવામાં આવતી. ઉચ્ચ શિક્ષણ અને સંસ્કૃત પાઠશાળાઓનું પણ ઘણું મહત્ત્વ હતું, તો એની વિગતમાં હું પડતો નથી, પણ આમ તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે પ્રાચીન ભારતની ગામઠી શિક્ષણ પદ્ધતિ કેવી હતી. અત્યારનું શિક્ષણ એ પણ કળસ્ફૂર્તિમાં છે. જે કંઈ શીખવે એ શિક્ષક હોય, તો આજકાલ સૌથી મોટા ટીચર્સ વિવિધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ બની ગયા છે. આ એક વાસ્તવિકતા છે. ગુરુકુલ, શાળા, ગૂગલ, એઆઈ, શિક્ષક દિનના બદલાતા દિવસો. ગુરુકુલ, શાળા, ગૂગલ, એઆઈ, શિક્ષક દિનના બદલાતા દિવસો, એની થોડી ઘણી વાત કરી લઈએ. ડૉક્ટર જુસ વાઇટ અમેરિકાની વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં ભણાવે છે. વિષય તો કોમ્પ્યુટર સાયન્સ છે, પણ એમાં તેમનું સ્પેશિયલાઇઝેશન વળી પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ છે. એઆઈના વપરાશકારો પૈકી ઘણા પ્રોમ્પ્ટ શબ્દને સારી રીતે જાણતા હશે, ઘણા થોડી રીતે જાણતા હશે અને ઘણાએ માત્ર સાંભળ્યો હશે. એઆઈ મોડલ જેમિની હોય, ગ્રોક હોય, ક્લોડે હોય કે બીજું ગમે તે હોય, તેને કંઈ કામ કરવા માટે સૂચના આપવી એ પ્રોમ્પ્ટ છે. યોગ્ય રીતે સૂચના આપતા આવડે તો જ એઆઈ મોડલ બરાબર કામ કરી શકે. એ માટેનું શાસન દુનિયાભરમાં વિકસી રહ્યું છે અને

0: નામ છે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગમાં નિષ્ણાંત બનીને પ્રોફેસર વ્હાઇટ $25 કરોડથી વધારે ફંડ ભેગું કરી ચૂક્યા છે. આવા દાખલા જગતમાં ઘણા છે. એઆઈ શીખવીને, એઆઈના વિવિધ કોર્સ કરાવીને, એઆઈને કેમ શું પૂછવું એ સમજાવીને લોકો કરોડો કમાઈ રહ્યા છે. આ આજની શિક્ષણ પદ્ધતિ છે. એક સમય ગુરુકુળમાં થતું હતું એ કામ હવે એઆઈ કરે છે. ગુરુદ્રોણ અર્જુનને પૂછે છે કે તને શું દેખાય છે, અને અર્જુન પક્ષીની આંખ વિધિ બતાવે એ ગુરુકુળ સમય આપણે જાણીએ છીએ. આધુનિક યુગમાં એ સ્થાન શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓ લીધું. 21મી સદીની શરૂઆત એ કામ ગૂગલે માથે ઉપાડી લીધું. ગૂગલે દુનિયાભરની માહિતી આપણી આંગળીના ટેરવે લાવી દીધી. દરેક સવાલનો એક જ જવાબ હતો કે ગૂગલ કરી લો. પહેલાં જે સામાન્ય જવાબ માટે વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં ફાફા મારવા પડતા કે નિષ્ણાતોને પૂછવું પડતું, તે હવે ગૂગલના સર્ચ બોક્સના ટાઈપ કરતાની સાથે જ ગણતરીના સેકન્ડોમાં સ્ક્રીન પર આવી જાય છે. ગૂગલ ડિજિટલ ગુરુ બન્યું. સેલ્ફ લર્નિંગના નવા યુગની શરૂઆત થઈ. આ મોટો ડ્રામેટિક ચેન્જ કહેવાય. ફરી સમય બદલાયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉદય થયો. ગૂગલ એક કાચો ગુરુ હતો. કોઈ સવાલ પૂછવા પડતે સેકન્ડો લિંક્સનો ઢગલો કરી દેતો. તેમાંથી સાચું શું અને ખોટું શું તે નક્કી કરવાનું કામ આપણું હતું. જેની સામે હવે એઆઈ માત્ર માહિતી જ નથી આપતું પરંતુ વાતચીતની શૈલીમાં સમજાવે પણ છે. એઆઈ અલગ અલગ સ્ત્રોતોમાંથી માહિતી વાંચીને તેને એક સીધા, સ્પષ્ટ અને વ્યક્તિગત જવાબમાં ફેરવી દે છે. લગભગ 42% લોકો હવે પરંપરાગત સર્ચ એન્જિનની જગ્યાએ એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. ગૂગલે પણ આ બદલાવ પારખીને સઢ બદલ્યા છે. ગૂગલના નવા એઆઈ ફીચરને કારણે સવાલ પૂછતા જ સૌથી ઉપર તૈયાર જવાબ મળી જાય છે. આ સીધા જવાબને લીધે અમેરિકા અને યુરોપના 60% જેટલા લોકો હવે કોઈ પણ વેબસાઇટ પર ક્લિક કર્યા વગર જ માત્ર જવાબ વાંચીને જતા રહે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો ગૂગલ હવે વેબસાઇટનો રસ્તો બતાવવાની જગ્યાએ જાતે જ જવાબ આપી દે છે. IC3 IC3 ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં લગભગ 85% શાળાના વિદ્યાર્થીઓ હવે કરિયર માર્ગદર્શન અને કાઉન્સેલિંગ માટે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. શૈક્ષણિક સર્વે મુજબ આજે 90%થી વધુ વિદ્યાર્થીઓ તેના અભ્યાસમાં કોઈ ને કોઈ રીતે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાંથી 71% વિદ્યાર્થીઓ માને છે કે એઆઈના કારણે તેમના શીખવાની ઝડપ અને પરિણામમાં સુધારો આવ્યો છે. તો આ ડ્રેમેટિક ચેન્જની વાત પણ આપણે કરતા જઈએ છીએ. આ પણ કન્ટેન્ટ ઘણી છે, પણ આજે વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ માત્ર સવાલોના જવાબ મેળવવા કે કોપી બનાવવા પૂરતો નથી કરી રહ્યા. તેઓ તેનાથી પોતાની કોડિંગની ભૂલો સુધારી રહ્યા છે, મોક ઇન્ટરવ્યુને પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને અઘરા વિષયોને 10 વર્ષના બાળકને સમજાતા હોય એમ સમજાવો જેવા કમાન્ડ આપીને સરળતાથી સમજી રહ્યા છે. એઆઈ આજે 24x7 ઉપલબ્ધ પર્સનલ ટ્યુટરની જેમ કામ કરી રહ્યું છે. તો બંનેની કન્ટેન્ટ તો ઘણી છે, પણ આમાંથી મેં જૂનું શિક્ષણ અને આજના શિક્ષણની કમ્પેરિઝન કરી છે. અહીં મારી વાણીને વિરામ આપું છું. હપ્તાની વાત તમને ગમી હશે. જય વિજ્ઞાન, જય વિજ્ઞાન.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાત ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: कैसा लगा आपको ये शो? हर हफ्ते हम रेडियो शो का एक नया एपिसोड लेकर आते हैं, सो डू ट्यून इन एवरी वीक।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, હું છું આરજી પ્રિયંકા। આજે આપણે માનવીની ભવાઈમાં પહોંચી ગયા છીએ, તેના અંતિમ પડાવની નજીક। પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક, જેની અંદર માણસના જીવનની ભવાઈ એ માણસને ક્યાં લઈને પહોંચે છે એની વિશે પન્નાલાલ પટેલે આપણને અદ્ભુત નિરૂપણ કર્યું છે, અદ્ભુત લેખન કર્યું છે। તો ચાલો આગળ જાણીએ કે છપ્પનિયા દુકાળમાં આ માનવીની ભવાઈ એ માણસને ક્યાં લઈ જાય છે। ગામમાં થઈને જાણે કોઈ લશ્કર પસાર ન થયું હોય એવા ને એવા જ હાલ હતા। ચૂલા, કોઠીઓ અને કોટલા ભાગી નાખ્યા હતા। દૂધ દહીંના વાસણ અને રાંધવાવાળા પેલા પાટુડા અને બેડાના ઠીકરે ઠીકરા હતા। જ્યારે કોઈને કોઈ ઠેકાણે તો પડભીતનો વહેમ પડતા ભીતની સાંઠીઓએ કાઢી નાખી હતી। કોટ ગુંજારમાં ખાડાએ પાડી નાખ્યા હતા, અનાજ સંતાડ્યું હોય તેમ ધારી નેસતો। આ રીતે બે ચાર જણનું અનાજ હાથ પગ થઈ ગયા હતા। પેલી ધાડમાંથી બચેલા દૂધણી ભેંસો, પાડા અને બળદ વગેરે પણ હાથ લાગ્યા એ લઈ ગયા। કોઈને કોઈ ત્યાંથી તો ઘંટી, તો કોઈને ત્યાંથી સાંબેલા અને ઘરના કમાડ પણ તાણી ગયા હતા। આખા એ ગામમાં જો કોઈ બચ્યો હોય તો કાળું, જ્યારે ભારેમાં ભારે નુકસાન થયું હોય તો રણછોડ અને નાનાનું। મજસ તોડી નાખી હતી, કોઠિયા નહોતા, ચૂરે ચૂરા। ચાર ભેંસો દૂધણી હતી તે પાડા સાથે લઈ ગયા, ઘોડીએ ગઈ અને સાંબેલુએ લઈ ગયા। પછી કમાડ, ઘંટી ને તાંબા પિત્તળના વાસણોની તો વાત જ ક્યાં રહી। પેલી લંગડીના અંગ પર કપડાના નામે એક તાર સરખોય ન રહેવા દીધો। એ બધું લઈ જવામાં લેખું ન ગણાયું એવું પેલું અણધમ ઘરેણું, અરે ખુદ માલી ડોસીનો જ અજવાળું થવા આવ્યું પણ હજુ સુધી પત્તો ન ખાધો। ઘરના માળા જોયા અને ઘાસના પૂળા ફેંક્યા, બારીની વાડ તપાસી ને ઉકરડાનું ખાતર ફંફોડ્યું। પાછલા ખેતરને ડુંગરીએ આમ જવાનો ફરી આવ્યા, પણ એટલામાં માલી ડોશી ક્યાંય જડે જ નહીં। ક્યાં ગઈ હશે માલી ડોશી જાણીશું આ નાનકડા વિરામ બાદ। તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

ઘરમાં ને ગામમાં સૌ કોઈ વિચાર પર પડી ગયા. અરે, ડોશી જાય ક્યાં? અજવાળું થયું ને વળી ગામના 15-20 માણસો જોવા નીકળ્યા. આ વખત તો કાળુએ વળી આવ્યો ને નાનાએ સાથે રાખ્યો. હેડ જો, પેલા ધોળા પાળાવાળી દાંતી પર જોઈ આવીએ. અરે, ધોળી ને કાળી બધીએ દાંતીઓ જોઈ નાખી. નાનાએ તો આશા જ છોડી દીધી. હા ભાઈ હા, પણ ધારો કે ઘરનું લૂંટાઈ જાય પણ ડોશીનું શું થાય? તું હેડ તો ખરી મારી સાથે. કાળુને બે બાજુની લાઈ હતી. પોતાને હાથે ડોશી જડે ને ભોગે જોગે ઘરેડું ન હોય તો કાં તો પોતાના જ માથે આવે ને નથી જતો, ને નથી જતો તો એ લોકોને વહેમ પડે. કાળુને પૂરેપૂરો વહેમ હતો કે ડોશી પાછલા બારણેથી ભાગીને સીધી ડુંગળી ઉપર ચડી ગઈ હશે, પેલી ખાણોમાં જ જઈને ભરાઈ બેઠી હશે. કઈ જાનવર કરડી જાય કે પછી ગામનો કોઈ પેલા ચોક્યાતોમાંની કોઈ જોઈ જાય એનો હાથ ઝાલ્યો ન રહે તોય, પણ અત્યારે લગી જીવતી તો નથી જ. અને એવું જ નીકળ્યું. વચ્ચે ડોશીને આજુબાજુ બે મોટા પથ્થર. એવું લાગતું હતું કે જાણે કોઈ વિશાળકાય બગલું સફેદ પાંખો પસારીને ન પડ્યું હોય. નાનાનું ધ્યાન પડ્યું. આ મરી રહ્યા. નાનો ઘરેણાની પોટલી ગોતવા માંડ્યો ત્યાં કાળું ડોશીના એ નગ્ન દેહ પર માથાનું ફાળ્યું વીંટાળી રહ્યો. એનાથી બોલી જવાયું, અરે રામ રામ, છેવટે આ દશા. ફાંફા મારતા નાનાને ઉદ્દેશ્યો, જરા તો અક્કલ વાપર, ડોશીના લુગડા ઉતારીને લઈ ગયા છે તો ઘરેણું ક્યાં મેલ્યું હશે? બોલાવ હેડ, પેલા જોતો નથી કેળોમાં ઝટકો માર્યો છે, ટાંટિયા ઘસી ઘસીને ખાડા પાડે છે જો. અને સ્વગત બોલતો હોય તેમ ઉમેર્યું, જીવ નીકળતા કેટલી વિપત પડી હશે. ગામમાં ત્રાસ વર્તાયો. જ્યારે વહુ હતો અને પેલા પેટના દીકરાઓએ મરેલી ડોશી એ દુશ્મન જેવી લાગતી હતી. કહેવાય છે ને કે સત્તા, પૈસો અને લાલચ એ માણસના પોતાનાઓને પણ પારકા કરી દે છે. માલી ડોશી સાથે પણ એવું જ થયું છે. આગળ શું થાય છે માનવીની ભવાઈમાં જાણીશું આ મસ્ત મજાના ગીત પછી. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે.

નાનાએ તો કહ્યું પણ ખરું, કહેતી તીરે મરી જઈશ ત્યારે મારી છાતીએ વાળીને લઈ જઈશ. છેવટે એમ જ કર્યું. સ્મશાને મળદું નીકળ્યું ત્યારે તો ઉપર નાખેલું જૂના લુગડાનું કફન જોઈને આખું એ ગામ બોલી ઉઠ્યું, અરે રે બાપડી, મારું મારું કરતી હતી ત્યારે જોયાના કરમના લેખ. નક્કર 80 વર્ષે ડોસી મરે ને તે હીરના ચીર હોય અને આ નામના લેખિલ લુગડું. સ્ત્રીઓ આરો માંડવા નદીએ નીકળી ત્યારે જ વાત કરતી હતી. બુન, ત્યારે ડોશીના કરમે એવા જ હતા, બાપડી વહુએને ગોગળે ગેસ નથી ઉતરવા દીધી, આખો અવતાર ભેગું કરે જ રાખ્યું, ને તમે ગણતર ગણો ને 8 દાયકામાં એને અંગૂઠા ભાળી ભાળીને કેટલા જ પાળા માર્યા હશે. તે માર્યા હશે 10 ઢોરનાએ ઓછું દૂધણું મી મારી સામે એક કે વર નથી બાળ્યું, પછી 1 વર્ષના 5 પાડા ગણીએ તોય કેટલા બધા થાય, ગણો હિસાબ. શંકરદાની વહુ બોલ્યા. કોઈને કોઈ જુવાનળીઓએ આંકડો બંધ બેસાડવા પડી તો પેલી ડોશીઓ બાપડીની પાછળ સર લાડવા નથી, અને પછી કાયટાની તો વાત જ ક્યાં રહી, કહી જીવ બાળતી રહી. અને પછી તો એ ડોશીઓએ પોતાની આવી દશા થશે કે શું એ સવાલ સાથે મરતા પહેલાં પાછલી ચિંતા બારમાની જ તો કરી હતી. સ્વર્ગ લાડવા તો સૂઈ ગયા, પણ સ્મશાને ગયેલા ગામ લોકોને તમાકુનો અડધો જ લાડવો મળ્યો અને તે ઘરનો નહીં, શંકરદાએ ત્યાંથી માગીને આણ્યો ત્યારે.

ડોશીના સૂતક તો એ જ દિવસે ઉતારી નાખ્યા. જ્યારે ફૂલ તો નાનાએ એમ કહ્યું, નાખશું હવે અવતાર, એને પેટે જન્મ લઈશું ત્યારે, નાનું બોલતો હતો એટલું. બાકી રણછોડને મનમાં એટલી દાજ હતી, દુઃખ હતું, અને કેમ ન હોય. કાલ આ વખતે તો ઘરને આંગણે ઠાકોરના જેટલો ઠાઠ હતો, અને અત્યારે આખા ગામમાં આ લોકો જ ગરીબ હતા, કંગાળ હતા. મિલકતમાં મિલકત તરીકે બે બળદ રહ્યા હતા. તે રણછોડની વહુ ને સૂજી આવ્યું અને તે છોડતાકને હાંકી મૂક્યા. પાછલે બાણે કોઠમાં ને કોઠમાં હોય તોય ચારે ચાલ્યા જાય, કાળુથી કહ્યા વગર ન રહેવાયું. પણ ત્યારે તમે સાચ્યું શું? બંદૂકના પેલા ધડાકા થયા ત્યારે કઈ કેટલી વારે ધાડાવી, ત્યાં સુધી તો ધાર્યું હોત તો. અરે, અમે તો ધાન્ય ગાંસડીઓ બાંધી રાખી હતી. મેં કીધું કે જે જશે એક એક વહેલું જશે. લુગડાના પોટલા બાંધી રાખ્યા હતા, પણ આ કાળસાળી ડોશીએ ભૂલાવ્યા અમને. કરણાની પોટલી તો ડોશી આખા દનથી છાતીએ બાંધીને ફેરવતી હતી. મી મીકુ આપણે હજાર ધંધે, ત્યારે છોડને ડોશી સાચવતી, પણ એને કોગળીએ થાય એ પેલી બંદૂક છૂટતા જ એવડું તો કહેવા રહ્યું કે હું જાઉં છું રણછોડ. એટલે અમે હતા એને ખોળવામાં વળ્યા, અને ત્યાં તો ઝાંપામાં અવાજ થયો. પછી દાણાની ને લુગડાની પોટલીઓ ક્યાં રહેવા લેતા? અક્કલના ખા તે વળી ખાલી મજૂર મારી નાખ્યું, અને ત્યારે એના કરતાં કોઠી ઉગાડી રાખી હોત તો આ વડવાઓની એટલી વસ્તુ રહેત. ભાઈ, જવાનું થયું એ જતું રહ્યું, અને અવળું સૂજ્યું. નકર તમે તો વચાર કરો, એક ડોશી નાઠામાં કેટલા કેટલું ઉછાપાત કરતી. આ બધા કરમના વાંક. શંકરદાના કથનને સૌએ ટેકો આપ્યો.

છે ઉપર ડોશીનું મળદું મુકાયું અને કોઈ બોલી ઉઠ્યું, અરે ભાઈ ડોશીના મોંમાં કંઈ મેલવાનું? નાનો ચીડાઈ ઉઠ્યો. અભાગણીએ અમારા હાથમાં રૂપાની વિંટી જ સરખી રહેવા દીધી નથી અને કટકા કાપીને મેલીએ? મરદા ઉપર લાકડું મૂકતા ઉમેર્યું, એ તો ચાલશે હેડો, બધું અણધમ ઘણું લઈને હેડતી થઈ છે. કળુએ મનમાં આ દીકરા તરફ ધૃણા વરસાવી પોતાના હાથની વિંટી ભાગીને ડોશીના મોંમાં એક કટકો મૂકી આવ્યો. દૂર ઉભેલા એ વૃદ્ધ આધેડોએ શંકરદાસ સ્વગત બોલ્યા, અરે ભગવાન તારી લીલા, કાળ મૂઢો કરતી હતી ત્યારે એ જ કાળ મૂઢાની વેટી અંતકાળે કામમાં આવી. આ સાંભળી લોકોને થયું જાણે ભગવાનને ડોશીને શિખામણ રૂપ ખાસડું ન માર્યું હોય. પણ એ લોકોને ક્યાં ખબર હતી કે શિખામણનું ખાસડું ખાનાર માનતા હતા એ માલી ડોશી તો ક્યાંની રવાના થઈ ગઈ છે, નહીં તો કાળુની પેલી રૂપાની રેખને થૂક કરતીને થૂકી ના દીધી હોત. ચિતા શાંત પડતા ગામ લોકોએ નાહી લીધું અને ઘરે આવ્યા. ઘર સામે નજર પાડતા રણછોડ અને નાનો એ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

બહારથી તો દુનિયાને એમ જ દેખાડ્યું. અરે, કહ્યું પણ ખરું, કેમ રડવું ના આવે ભાઈ? આ દુખે ડોસીએ દીકરા મોટા કર્યા, 9 મહિના પેટ ડલાયા છે, જનતાને કોણ ન સાંભળે. બાકી અંદર ખાને તો સૌ કોઈ આ વિલાપનું કારણ સમજતા હતા. મનમાને મહેમા કહેતા, ડોશી તો મરી ગઈ પણ પાછળ આ ઘરેણાને મારતી ગઈ. પછી રડવું કેમ ના આવે? પણ સમાજના રિવાજે માન આપીને રડતી કૂટતી વહુઓ લાંબા સાદ પાડી અને રોતી રહી. જ્યારે ખોડી તો ગાળો જ ફાંટતી હતી, કાળ સાડીનું પહેરવાનું એ ના રહેવા દીધું. લમણે હાથ દઈને બેસેલા નાનાને અળખામણી ખોડીના વેણ એ વાલા લાગ્યા. ટાપસી પૂરતા ગંગણ્યો હેડતી હોય એવા ઠેકાણે થઈને પાછળ ઘોડો દોડાવો તો એ હાથમાં ના આવે. નાનાના મનમાં એમ જ હતું, અરે દેખાતું જ હતું. ડોશી જાણે ઘરેણાની પોટલી સાથે આકાશ માર્ગે હેડતી હતી અને કહેતી હતી અંગૂઠો દેખાડીને, લો હવે રાખો તમારી બૈરીઓને, હું તો આ બધું લઈને જાઉં છું. અને આ કલ્પના સાથે નાનો ભાન ભૂલ્યો, ક્રોધમાં અંધ બનીને છાતી પર મુક્કા માનીને બરાડે રહ્યો હતો. જતી રહી તો જા, પણ યાદ રાખજે, આ દેવને ઘરે તારા ઘોગળામાં બચકું ના ભરું તો તારા પેટ જણ્યો નહીં.

હાથે પગે થઈ બેઠેલા રણછોડના ઘરનાએ સવારના ટંકની તો ચિંતા જ ન હતી. ચિંતા હતી રિવાજ પ્રમાણે ગામનાને અને શંકરદા કોદર વગેરેને બે ચાર જણને મળીને ગેસ છાશમાં કડવામણ કરાવ્યું. પણ સાંજે રણછોડની મિલકત ગઈ, પણ શાક તો હતી ને, પણ શું કામની આ શાક? ડેગડીએ ને શેરપુર કોઈ વાણિયાને ત્યાંથી અનાજ લાવે, પણ આવામાં તો કોની માએ સવાર સેર સૂંઢ ખાધી છે કે ગામ બહાર પગ મૂકે ને મૂકે તોય કદાચ, પણ એ 50 ગામના પંથ સલામત પૂરો કરવો એ અસંભવિત હતો. જ્યારે ગામમાં તો વધારેમાં વધારે કાળુ પાસે જ દાણા હતા ને કંઈક હતા શંકરદા પાસે, બાકી બીજા તો કોઈને કોઈ બે મણ ને કોઈ પાંચ છે. તો વળી અડધું ગામ તો આ ધાડ પહેલા જ અનાજના નામે પરવારી બેઠું હતું. આંબલીની કુંપણો ને મુખની છાલ વાટીને રાંધીને ખાતું હતું. પછી રણછોડ મુખીનું કોના પેટમાં બળે કાળુને વિચારવું પડ્યું. 10 શેર દાણા રણછોડને ત્યાં જઈ મૂકી આવ્યો. હમણાં તો ધકાવો, જોકે નાનાની તો લેવાની જરાય ઈચ્છા નથી, પણ શું કરે, ખુદ માં જણ્યો નાથો જ છૂટી પડ્યો, પછી બીજું કોણ. છતાંય ખાતા ખાતા એને થયા કર્યું, કાળીઓ મને જન્મભેર મેણા મારવાનું. આ જ તો છે માનવીની ભવાઈ. જે કાળુને આ જીવન માલી ડોશીએ પોતાનાથી દૂર રાખ્યો, પોતાનો દુશ્મન ગણ્યો, અને એ જ કાળુની વિંટી એ માલી ડોશીને હાથે આવી. જે કાળુને રણછોડ અને નાનાએ કદી પોતાનો ભય ન ગણ્યો, એ કાળુએ જ છેલ્લા ટાઈમે એમને ખાવા માટે દાણા આપ્યા. આ જ છે કુદરતનો ન્યાય. કુદરત એ ક્યારે પોતાનો ન્યાય કરવાનું નથી છોડતો, ભલે આજે નહીં તો કાલે. કહેવાય છે ને કે કુદરતના ઘેર દેર છે પણ અંધેર નહીં. અને જ્યારે તમે શાંતિથી ચૂપચાપ પોતાનો સમય કાઢો છો અને જેને જે બોલવું એ બોલવા દો છો, ત્યારે તમારો જવાબ એ પૂરવા માટે ખુદ સાક્ષાત કૃષ્ણ આવે છે, કુદરત આવે છે. આગળ માનવીની ભવાઈમાં શું થશે જાણીશું આવતા એપિસોડમાં. હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર દોસ્તો, હું આરજે હર્ષ ભટારિયા, રેડિયો પાલનપુર 90.4 FM થી. આજે આપણે વાત કરીશું ગુલઝાર સાહેબની. યસ, ગુલઝાર સાહેબે લખેલા કેટલાક મશહૂર ગીતો, નઝમો, શાયરીઓ, ગઝલ, રોમેન્ટિક કોર્ડ્સ, બધું એટલું સુંદર રીતે લખેલું છે કે હજી પણ આપણા હોઠો પર તે હંમેશા રહે છે. ગુલઝાર સાહેબ આજે પણ પોતાના શબ્દોનો જાદુ બધાના દિલો પર રાજ કરે એ રીતે લખે છે. તો આજે આપણે સાંભળીશું ગુલઝાર સાહેબના અવાજમાં કેટલી નઝમો અને સાથે સાથે એમણે લખેલા કેટલાક સુંદર મજાના ગીતો. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: સાંસ લેના ભી કૈસી આદત હૈ, જીએ જાના ભી ક્યા રવાયત હૈ. સાંસ લેના ભી કૈસી આદત હૈ, જીએ જાના ભી ક્યા રવાયત હૈ. કોઈ આહટ નહીં બદન મેં કહીં, કોઈ સાયા નહીં હૈ આંખો મેં. પાઉં બેહિસ હૈં, ચલતે જાતે હૈં. એક સફર હૈ જો બહેતર રહેતા હૈ. કિતને બરસોં સે કિતની સદીઓ સે જીએ જાતે હૈં, જીએ જાતે હૈં. આદતે ભી અજીબ હોતી હૈં, સાંસ લેના ભી કૈસી આદત હૈ. સિર્ફ એહસાસ કે તુમ પાસ હો બસ, સિર્ફ એહસાસ કે નજદીક હો તુમ. અનગિનત લોગો મે ઘબરાઈ હુઈ, અજનબી આંખો સે લજ્જાઈ હુઈ. તન પે લગતી હૈ ચિપકતી આંખે, બરફ સી ઠંડી સુલગતી આંખે. અનગિનત નજરો મેં ઉલઝા લિપટા, અનગિનત ચહેરો મેં રખા ચહેરા. સેંકડો તાગો મેં ઉલઝાઈ હુઈ, સહમી સિમટી હુઈ શરમાઈ હુઈ. સિર્ફ એહસાસ કે પાસ હો તુમ, સિર્ફ એહસાસ કે નજદીક હો બસ. સુનહેરી કુંજે જબ ઉડતે ઉડતે ઉફક કી ટહેની પે બેઠ જાએ, તુમ્હારે કંધો પે ઝુક કે જબ શામ બોસા લે લે. ચરાગ ખોલે જબ અપની મધ્યમ ઉદાસ આંખે, તુમ અપને ચહેરે પે ખેંચ લેના હૈ આંચલ. મેં હોલે હોલે મના કે આંચલ ઉતાર લુંગા. તુમ્હારે હોઠોં કે ઠંડે ઠંડે ગુલાબ આંખો પે રખે, મેં રાત કો સુનાઉંગા ફિર ઉસી નીંદ કી કહાની. વો નીંદ જો જાગતે મિલી થી તુમ્હારી આગોશ કે સુકૂં મેં. યે કૈસી ઉમ્ર મેં આકર મિલી હો તુમ, બહોત જી ચાહતા હૈ ફિર સે બોઉં અપની આંખે.

જ્યારે ગુલઝાર સાહેબની વાત આવે ને ત્યારે મને એક સોંગ એટલું યાદ આવે અને મને ચોક્કસપણે ગાવાનું બહુ જ મન થઈ જાય અને કદાચ તમને પણ એટલું જ મન થતું હશે અને એ હજી ગીત તમારા મનમાં ગુનગુનાવતું હશે. હું જરા બે લાઈન

જ્યારે ગુલઝાર સાહેબની રોમેન્ટિક વાતો યાદ આવે ને ત્યારે બહુ જ મજાની શાયરીઓ બનતી હોય છે. જેમ કે સુનો સુનો, જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, એકદમ નાનકડી વાતમાં કેટલું સરસ કહી જાય છે. સુનો જબ કભી દેખ લું તુમકો તો મુજે મહેસૂસ હોતા હૈ કે દુનિયા ખૂબસૂરત હૈ. તો બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર અને મદ મસ્ત રહો આજના શોની સાથે.

તો મિત્રો, આજનો શો તમને બહુ જ ગમ્યો હશે, કારણ કે ગુલઝાર સાહેબની વાતોની સાથે સાથે એમના લખેલા કેટલાક મશહૂર સોંગ્સ પણ આપણે સાંભળ્યા. અને હવે આરજે હર્ષને આપો રજા, હું લઉં છું અલવિદા, અને તમે સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM ગુજરાત, અને એન્જોયમેન્ટ કરતા રહો આરજે હર્ષની સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું,

4-9-6-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.